સુપ્રભાત શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે. 101.1 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર. આજનો દિવસ વિક્રમ સંવત 2082 અધિક જેઠ મહિનો સુદ બીજની તિથિ. આજની તારીખ 18 મે 2026 અને આજે વાર છે સોમવાર. સવારના 5:58 અને 35 સેકન્ડનો સમય થઈ રહ્યો છે અત્યારે. આજે સ્ટુડિયોમાં હાજર છે નૈના રાજપૂત, સ્વાગત કરે છે આપ સૌ દોસ્તોનું. શ્રોતા મિત્રો, આજનો દિવસ આપ સૌ માટે મંગલમય બની રહે તેમજ સુરત એફએમને સંગ ટ્યુન રહીને આનંદમય વીતે તેવી શુભકામના સાથે પ્રસારણ સભાની શરૂઆત કરીએ મંગળધ્વની સાથે.

આજનો સુવિચાર. ગઈકાલનો અફસોસ અને આવતીકાલની ચિંતા, આ બે એવા ચોર છે જે વર્તમાનની ખુશીઓને ચોરી લે છે. માટે હંમેશા એ બંનેને છોડી દો તો જીવન હંમેશા હસતા અને મસ્ત રહીને જીવાશે.

શ્રોતા મિત્રો, આ આકાશવાણી છે અને વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન છો આપ 101.1 મેગાહર્ટ્ઝ પર. થોડી જ ક્ષણોમાં એટલે કે બરાબર 6 વાગ્યે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદનવાર.

0: વિકો વજ્રદન,
1: બદલો બદલો આદત બદલો.
2: મશીનમાં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરળમાં આજે કોંગ્રેસ નેતા વીડી સતીશન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4 તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદીનો નોર્વેનો આ પ્રથમ પ્રવાસ હશે. તેઓ 43 વર્ષમાં નોર્વેની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી હશે. આ મુલાકાત દરમિયાન શ્રી મોદી 3જા ભારત નોર્કેડ સબમિટ અને દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી નોર્વેના રાજા હેરાલ્ડ 5મા અને રાણી સોંજા સાથે પણ મુલાકાત કરશે. શ્રી મોદી નોર્વેના પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરવાના છે. પ્રધાનમંત્રી નોર્વેના પ્રધાનમંત્રી સાથે ભારત નોર્કેડ વ્યાપાર અને સંશોધન સમિટને સંબોધિત કરશે. સમિટ દરમિયાન ભારત નોર્કેડ સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. ચર્ચાઓ સ્વચ્છ અને હરિયાળી ટેકનોલોજી અને સમુદ્રી અર્થતંત્ર પર કેન્દ્રિત થવાની અપેક્ષા છે. 3જી ભારત નોર્કેડ શિખર સંમેલન આવતીકાલે યોજાશે. શ્રી મોદીની સાથે નોર્વેના પ્રધાનમંત્રી, ડેનમાર્કના પ્રધાનમંત્રી મેટ ફ્રેડરિકસન, ફિનલેન્ડના પ્રધાનમંત્રી પેટેરી ઓર્પો, આઇસલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટન ફોસ્ટ્રીડોટિર અને સ્વીડનના પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટરન પણ ભાગ લેશે. આ સંમેલન

0: 26 મેના રોજ કેરલમ પહોંચે તેવી શક્યતા છે. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આગામી 2-3 દિવસમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું, દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંડમાન ટાપુઓ અને આંડમાન સમુદ્રના અન્ય ભાગોમાં પહોંચવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા છે. ભારતનો એકમાત્ર રજત ચંદ્રક જ્ઞાનેશ્વર યાદવે મહિલાઓની 53 કિલોગ્રામ સ્નેથ ઇવેન્ટમાં જીત્યો હતો. કોમલ કોહેરે મહિલાઓની 48 કિલોગ્રામમાં કાંસ્યચંદ્રક જીત્યો હતો. અજીત નારાયણે પુરૂષોની 71 કિલોગ્રામમાં 2 કાંસ્યચંદ્રકો, હરજિંદર કૌરે મહિલાઓની 69 કિલોગ્રામમાં અને સંજ્ઞાએ મહિલાઓની 77 કિલોગ્રામમાં 3 કાંસ્યચંદ્રકો જીત્યા હતા. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ.
1: આજના અખબારોમાં ભારત નેધરલેન્ડ વચ્ચે કરાર અને યુએ પર હુમલાના સમાચારોને મુખ્ય પાના પર સ્થાન અપાયું છે. ગુજરાત સમાચાર લખે છે, યુએના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો. સંદેશનું મુખ્ય મથાળું છે, ભારત નેધરલેન્ડ વચ્ચે ચીફ ડિફેન્સ ક્ષેત્રે 17 કરાર કરાયા. ભારત નેધરલેન્ડ વ્યૂહાત્મક ભાગીદાર બન્યા, 17 કરાર થયા. આ હેડલાઇન છે નવગુજરાત સમયની. નવગુજરાત સમય અન્ય સમાચારમાં રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો, ભારતીય સહિત 4ના મોતને સ્થાન આપ્યું છે. સ્થાનિક સમાચારોમાં અમદાવાદમાં સેઝ આઈટી પાર્ક બનાવાશે. વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે પર 120થી વધુ સ્પીડે વાહન હંકારવા પર 1500નો દંડ થશે જેવા વિવિધ સમાચારોને સ્થાન અપાયું છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 5 દેશોના પ્રવાસના 4થા તબક્કામાં આજે નોર્વે પહોંચશે. પ્રધાનમંત્રી મોદી અને સ્વીડનના પ્રધાનમંત્રી દ્વિપક્ષીય સંબંધોની વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સંમત થયા. કેરલમાં આજે કોંગ્રેસના નેતા વી ડી સતીશનન મુખ્યમંત્રી તરીકે તેમજ મંત્રીમંડળના 21 સભ્યો શપથ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના 2 દિવસના પ્રવાસે રાયપુર પહોંચ્યા અને ગુજરાતના ગાંધીનગરમાં રમાયેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026માં ભારતે 1 રજત અને 9 કાંસ્યચંદ્રકો એમ કુલ 10 ચંદ્રકો જીત્યા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: કહેવાય છે કે ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે. તો આ સુવિચાર સાથે ફરી સ્વાગત છે શ્રોતા મિત્રો આપનું સ્ટુડિયોમાં, જ્યાં આજે હાજર છે નૈના. વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન છો આપ 101.1 મેગાહર્ટ્ઝ પર. સવારના 8:30 વાગી ગયા છે, સમય છે ઝરોખાનો. આવો એક નજર કરી લઈએ આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા પર. ઝરોખા બાદ પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક. 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ, જે આજે કેન્દ્રિત રહેશે અભિનેત્રી ફરીદા જલાલ પર. અને શ્રોતા મિત્રો, આજ કાર્યક્રમ આપ ફરીથી માણી શકો છો રાત્રિના 9:30. 9:55 પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. ફોન ઇન કાર્યક્રમનો સમય આપ જાણો છો હોય છે 10:00 અને આજનો કાર્યક્રમ આપના માટે પ્રસ્તુત કરશે ખ્યાતિ પટેલ. સુરતી સિઝલર 11:00 આજે આપની દોસ્ત નૈનાને સંગ. બપોરે 12:00 હિન્દીમાં સમાચાર, 12:05 યાદો કી મહેફિલ કાર્યક્રમ. સુરીલા સફર કાર્યક્રમનો સમય બપોરે 1:00. 2:00 કાર્યક્રમ ત્રિવેણી. 2:15 દોપહર સમાચાર, પ્રાદેશિક સમાચાર 2:30 અને ત્યારબાદ કાર્યક્રમ સદા બહાર નગમે. સખી સહેલી આ કાર્યક્રમનો સમય આપ જાણો છો હોય છે બપોરે 3:00. 4:00 સોમવારે પિટારામાં હોય છે કાર્યક્રમ સેહતનામા. સાંજે 5:00 છાયાગીતનું પુનઃપ્રસારણ, 5:30 તરાને નયે પુરાને. સાંજે 6:00 હિન્દીમાં સમાચાર, 6:05 ગુજરા હુઆ જમાના કાર્યક્રમ. 6:30 ઝરોખા અને ત્યારબાદ ફરીથી માણશો આપ કાર્યક્રમ ગુજરા હુઆ જમાના. સાંજે 7:00 જયમાલા, 7:45 આજે આ કાર્યક્રમ સ્મૃતિઓ કે સ્વર. 7:50 ગુજરાતી સમાચાર. હવામહલ આ કાર્યક્રમનો સમય હોય છે રાત્રિના 8:00. આજના કાર્યક્રમમાં ઝલકી યે ભી ખૂબ રહી, લેખક ઉર્મિલા મિશ્રા, નિર્દેશક ચંદ્રપ્રભા ભટનાગર. રાત્રિના 8:15 ઝરોખા અને ત્યારબાદ કાર્યક્રમ ચિત્રલોક. સમાચાર સંધ્યા રાત્રિના 8:45, 9:00 ગુજરાતી સમાચાર અને ત્યારબાદ કન્ટિન્યુ રહેશે કાર્યક્રમ આપકે લીએ. છાયાગીત રાત્રિના 10:00, 10:30 કાર્યક્રમ ઢલતી જાય રાત અને રંગ તરંગ કાર્યક્રમનો સમય રાત્રિના 11:00. તો આ હતી રૂપરેખા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની ઓનલી ઓન 101.1 સુરત FM.
3: આ કસ્ટમર કેર ક્યાં છે? મેડમ
4: જી,
3: આ કેવાયસી અપડેટ માટે મને વારંવાર મેસેજ કેમ આવી રહ્યો છે?
4: કારણ કે બેંકિંગ સેવાઓ માટે નિર્ધારિત સમય પર કેવાયસી અપડેટ કરાવવું જોઈએ.
3: પણ એ કેવી રીતે થશે?
4: જો ઓળખાણ કે સરનામામાં કોઈ બદલાવ ન હોય તો તમારી બેંક કે એટીએમ કે બિઝનેસ કોરસ્પોન્ડન્ટ એટલે કે બીસી પાસે જાઓ, અથવા બેંકમાં રજિસ્ટર્ડ ઈમેલ કે મોબાઈલ નંબર કે મોબાઈલ બેંકિંગ એપ કે પત્ર દ્વારા તેની સ્વઘોષણા કરો.
3: અચ્છા, અને જો કોઈ બદલાવ હોય તો?
4: તો તમે ઓળખાણ કે સરનામાનું સૌથી નવું પ્રમાણ આપીને કેવાયસી અપડેટ કરાવી શકો છો.
3: બસ
4: બસ,
3: સમજી ગયો.
4: તમારું કેવાયસી અપડેટ કરાવવા માટે તમારા નજીકના ગ્રામ પંચાયત કેમ્પમાં કે બેંકની શાખામાં જાઓ.
5: આરબીઆઈ કહે છે,
6: જાણકાર બનો, સતર્ક રહો.
7: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
2: અને હવે આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આજે સવારે પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ પ્રસ્તુત છે.
8: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્પસર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યમાં 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ. રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને હરાવી પ્લેઓફની આશા જીવંત રાખી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી કલ્પસર યોજનાને સાકાર કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર, પ્રધાનમંત્રીના નેધરલેન્ડ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહયોગ અંગેના આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા છે, જેનાથી રાજ્યને જળ સંસાધન ક્ષેત્રે નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કલ્પસર યોજના રાજ્યની જળ જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રધાનમંત્રી મોદીએ રવિવારે નેધરલેન્ડના વિશ્વ પ્રસિદ્ધ ડેમ અફ્સલુઇટડીજની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે કલ્પસર યોજના ખંભાતના અખાતમાં એક વિશાળ ડેમ બાંધી સમુદ્રને મળતી 7 નદીઓના જળનો ઉપયોગ કરવાની યોજના છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખંભાતના અખાત પર મીઠા પાણીનું એક વિશાળ જળાશય બનાવવાનો છે. આ યોજના સાકાર થયા બાદ સૌરાષ્ટ્રના 9 જિલ્લાના 42 તાલુકાઓમાં અંદાજે 10 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાતમાં 36 લાખ પશુપાલક બહેનોના માધ્યમથી દૈનિક 3 કરોડ લીટર દૂધ એકત્રિત કરવામાં આવે છે, જેના પરિણામે દરરોજ અંદાજે 200 કરોડ રૂપિયાની રકમ સીધી બહેનોના બેંક ખાતામાં જમા થાય છે. ગઈકાલે ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડના ખર્ચે મધુ ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરતાં તેમણે આ વાત કહી હતી. તેમણે કહ્યું કે ડેરી ક્ષેત્રમાં સર્ક્યુલર ઇકોનોમીનો અમલ કરીને પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
9: 36 લાખ બહેનો ગુજરાતમાં રોજ 3 કરોડ લીટર દૂધ ઉત્પાદન કરે અને લગભગ 200 કરોડ રૂપિયા રોજ આ બહેનોના ખાતામાં જમા થાય છે. 200 કરોડ રૂપિયા રોજ. કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટને કહીએ ને તો એની આંખો ફાટી જાય. 36 લાખ બહેનોના ખાતામાં અમૂલની ડેરીઓના માધ્યમથી 200 કરોડ રૂપિયાની રાશિ રોજ પહોંચાડવાનું કામ આપણું ડેરી સેક્ટર કરે છે.
8: નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની અધ્યક્ષતામાં ઝીંગા કિસાન સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે શ્રી પાટીલે જણાવ્યું કે રાજ્યનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એકવા કલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે.
10: ઝીંગા ઉછેરની અંદર પણ આપણે કંઈક રિસર્ચ કરી રહ્યા છીએ. નવસારીમાં પણ એક ઝીંગા ઉછેર કેન્દ્ર જયારે શરૂ થયું ત્યારે એના ઓપનિંગમાં ગયો હતો, ત્યારે જે એમનું કામ જોયું હતું, જાણ્યું હતું, ત્યારે મને ચોક્કસ લાગ્યું કે આપણા વિસ્તારના ઝીંગા ઉછેરના સાથે જોડાયેલા ભાઈઓ અને બહેનોને જો આ થોડી ટેકનોલોજીનો સપોર્ટ મળે, થોડો આર્થિક સહાય મળે, થોડી સબસીડી મળે તો એ ખૂબ સારું કામ કરી શકે એમ છે. આજે પણ આપણે ઝીંગા ઉછેરમાં ઘણા બધા આગળ હોવા છતાં આવનારા દિવસોમાં પણ એક ટાર્ગેટ લઈને ચાલે કે ટોટલ જે ઝીંગા ઉછેર થશે એમાં 2.5 લાખ ક્વિન્ટલ કે એવો કંઈક મેં નંબર આપ્યો હતો, એટલું ઉત્પાદન આપણે કરવા માંગીએ છીએ.
8: રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ છે. ગઈકાલે રાજકોટ હવાઈ મથક પરથી 5 કરોડ કિંમતની 180 કિલો ચાંદી ઝડપાઈ હતી. હીરાસર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર કેન્દ્રીય આઈબીના બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન દ્વારા ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગાવનાર વેપારીઓની પૂછપરછ જીએસટી દ્વારા શરૂ કરવામાં આવી છે. બીજી તરફ અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પરથી સ્ટેટ જીએસટીએ 100 કિલો ચાંદી જપ્ત કરી હતી. વલસાડના ઉમરગામમાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ 15 કરોડના ખર્ચે વિજ્ઞાન કોલેજનું ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે શ્રી દેસાઈએ જણાવ્યું કે વર્ષ 2001ના ભૂકંપ બાદ રાજ્યના વિકાસ માટે અનેક આયામો શરૂ કરાયા છે. શિક્ષણથી કોઈ બાળક વંચિત ન રહે તે માટે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાન શરૂ કરાયા છે. તેમણે નવી શિક્ષણ નીતિના અમલ અને બાળકોને ભારતની ગૌરવશાળી સંસ્કૃતિથી પરિચિત કરાવવાના પ્રયાસોને પણ બિરદાવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio ને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો ગઈકાલથી પ્રારંભ થયો છે. આ વખતની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઈન પોર્ટલ અને મોબાઈલથી માહિતી આપી શકાશે. શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના વાઘેલાએ ઓનલાઈન સ્વગણના માટે નાગરિકોને અપીલ કરી છે.
5: આ જે સગવડણા આપણે ઓનલાઈન કરાવીશું તો એના જે ડેટા છે એ ખરેખર સરકારમાં આવશે, તો સરકારની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓનો લાભ પણ તમને તમારી ઓનલાઈન મોબાઈલ પર મળી જશે અને તમે એ યોજનાઓને પણ એમાં જોઈ શકશો. આ જે સંપૂર્ણ માહિતી તમે તમારી આપવાના છો એ ખરેખર ખૂબ જ ગુપ્ત પણ રાખવામાં આવશે, તો આપણે આ સગવડણા પણ ઓનલાઈન કરવી જોઈએ એવી હું આપ સૌને અપીલ કરું છું.
8: સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી, થાનગઢ અને સાયલામાં ભૂમાફિયાઓને પોલીસ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના દરોડા અંગેની બાતમી અપાતા 42 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ શખ્સો સોશિયલ મીડિયા પર ગ્રુપ બનાવી અધિકારીઓની વિગતો ખનીજ માફિયાઓને આપતા હતા. આ અંગે SP વેદિકા બિહાનીએ વધુ માહિતી આપી.
11: मूली, सायला और थानगढ़ पुलिस स्टेशन ने कंबाइन एक ऑपरेशन किया जिसमें वे सभी व्यक्ति है जो शंकास्पद है या फिर जो एक्टिवली ये रोल निभा रहे थे व्हाट्सएप ग्रुप्स के अंदर या फिर ऑडियो कॉल, वीडियो कॉल, जिसके भी द्वारा ये जो ये ऑपरेट कर रहे थे नेटवर्क, जिसमें जो पब्लिक सर्वेंट है, सरकारी कर्मचारी है, उनकी लाइव लोकेशन शेयर करने का काम कर रहे थे, उन सभी व्यक्तियों को यहाँ पे लेकर आया गया है और कड़क तरीके से ब्रीफ किया गया है कि अगर उनकी ये एक्टिविटी कंटिन्यू रहेगी तो इनके खिलाफ
8: આગામી 28 મેના રોજ ઈદ ઉલ ઉઝા એટલે કે બકરી ઈદની ઉજવણી થશે. ગુજરાત ચાંદ કમિટીએ જણાવ્યું કે રવિવારે ચાંદ દેખાયો ન હતો ત્યારે ચાંદ કમિટીએ જાહેરાત કરી હતી કે 19મી મે એટલે કે આવતીકાલે મંગળવારે પ્રથમ ચાંદ ગણાશે, જેથી હવે 28મી મે ગુરૂવારે બકરી ઈદ ગણાશે. રાજ્યમાં ગરમીમાં આંશિક ઘટાડાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 2 દિવસ બાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાઈ શકે છે. જો કે 2 દિવસ દરમિયાન રાજ્યના લોકોને ગરમીનો અનુભવ કરવો પડી શકે છે. આ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની સંભાવના હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું.
12: જો મોસમ પ્રણાલી કા કોઈ વિશેષ પ્રભાવ યહાં કે વેધર પે નહીં રહેગા ગુજરાત કે વેધર પે ઓર હમ ઉમીદ કરતે હૈ કે અગલે 7 દિનો કે દૌરાન મોસમ આમતોર પે શુષ્ક રહેગા ગુજરાત કે ઓર જો લોઅર લેવલ્સ મેં અભી જો હવાઓ કી ગતિ કી બાત કરે યા દિશાઓ કી બાત કરે તો પશ્ચિમી સે ઉત્તર પશ્ચિમી હવાએં હૈ લોઅર લેવલ્સ મેં ઓર કોસ્ટલ મેં ફિલહાલ મછુઆરો કે લિયે કોઈ સ્ક્વાલી વેધર યા સ્ક્વાલી વિન્ડ્સ કી કોઈ વાર્નિંગ નહીં દી ગઈ હૈ લેકિન સ્ટ્રોંગ વિન્ડ્સ ચલને કી સંભાવના હૈ જો પહેલે સે ચલી આ રહી હૈ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ કી વજહ સે ઓર જો તાપમાન હૈ તો હમ ઉમીદ કરતે હૈ કી અગલે 2 દિન કે બાદ થોડા સા કોલ આને કી સંભાવના હૈ ફિલહાલ હમ હીટ વેવ કી કોઈ વાર્નિંગ નહીં દે રહે હૈ.
8: બીજી તરફ ગઈકાલે રાજ્યના 10 શહેરમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો છે. 44.5 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટિસ્કી ગામમાં તળાવમાં ડૂબી જતા કિશોરનું મોત થયું હોવાના અહેવાલ છે. ગામના તળાવમાં નાહવા ગયેલો વિક્રમ બામણીયા નામનો કિશોર પાણીમાં ડૂબી જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતાં મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ભારે શોધખોળ બાદ કિશોરનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી હરાવ્યું છે. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા 194 રનના લક્ષ્યનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.2 ઓવરમાં 5 વિકેટે 197 રન બનાવી લીધા છે. બીજી તરફ આજે ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. રાજ્યના ડ્રીમ પ્રોજેક્ટ કલ્ચર યોજનાને નેધરલેન્ડની ટેકનિકલ કુશળતા અને નિપુણતાનો લાભ મળશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કહ્યું, રાજ્યના 36 લાખ પશુપાલક બહેનો પ્રતિદિન 200 કરોડ રૂપિયાની આવક મેળવે છે. રાજકોટ અને અમદાવાદમાંથી 280 કિલો ચાંદી ઝડપાઈ અને રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર થયો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ આપ સાંભળી રહ્યા હતા. અને આવો હવે જોડાઈએ કાર્યક્રમ ચિત્રલોક સાથે આ એક નાનકડા કમર્શિયલ બ્રેક બાદ.
13: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
14: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
13: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
14: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
13: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
15: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
16: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: क्षेत्र लोक कार्यक्रम में वक्त है एक अंतराल का.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: આપ માણી રહ્યા હતા કાર્યક્રમ આજ કે ફનકાર, જે આજે કેન્દ્રિત હતો અભિનેત્રી ફરીદા જલાલ પર.
1: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
2: 101.1 MHz.
0: વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ ટ્યુન છો આપ 101.1 MHz પર. સવારના 9:55 થઈ છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા.
3: આ પ્રોગ્રામના પ્રાયોજક અનુરૂપ વિવાહ સંસ્થા.
4: નમસ્તે, અનુરૂપ વિવાહ સંસ્થા દ્વારા પ્રસ્તુત શોધ અનુરૂપ જોડેદારની આ કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો એપિસોડ ખાસ છે કારણ કે વિશ્વાસ, પરંપરા અને સમય સાથે બદલાતા પ્રવાસનો સુંદર સંગમ એવા અનુરૂપ વિવાહ સંસ્થા એ આ વર્ષે 51 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે અનુરૂપના મેનેજિંગ ડાયરેક્ટર ડોક્ટર ગૌરી કાનેટકર આ પ્રવાસ વિશે વાત કરવા માટે આપણી સાથે છે. ગૌરીબેન નમસ્તે.
5: નમસ્તે, કેમ છો ગુજરાત?
4: આજે અનુરૂપ આટલા મોટા સ્વરૂપમાં આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
5: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલે માં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001 મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઇટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004 સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014 મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર, 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
5: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 અમે USA, ઓસ્ટ્રેલિયા, કેનેડા, UK, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશો માં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ.
4: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
5: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાતી સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023 ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે.
4: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
5: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આ જ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
4: ગૌરીબેન, અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
5: ધન્યવાદ.
4: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે
2: ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1800-2677-991 આ નંબર પર. 1800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
3: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
0: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. અને દોસ્તો, 10:15 વાગી ગયા છે સ્ટુડિયો ક્લોકમાં. જુઓ, આપનું પણ ધ્યાન ગયું જ હશે અને આપ રાહ જોઈને બેઠા છો આપ સૌના ફેવરિટ ફોન ઇન કાર્યક્રમની. તો ચાલો આ કાર્યક્રમ શરૂ કરીએ આ સુવિચાર સાથે કે ધન એ આગળની પેઢીને વારસામાં મળે છે. ધન એ આગળની પેઢીને વારસામાં મળે છે પણ સંસ્કાર 7 પેઢીઓ સુધી સાથે રહે છે. તો ચાલો આ સરસ મજાના સુવિચાર સાથે શરૂ કરીએ ફોન ઇન પ્રોગ્રામ. હેલો સુરત FM સ્પીકિંગ, આજે ખ્યાતિ પટેલની સાથે.

0: હેલો, ગુડ મોર્નિંગ.
1: ગુડ મોર્નિંગ, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો છો આપ?
0: હું ભૂતકચ્છ ભુજોડથી રાકેશભાઈ વાત કરું છું. બેન,
1: કેમ છો રાકેશભાઈ?
0: બસ મજામાં.
1: બોલો રાકેશભાઈ, શું ચાલે બીજી નવા જૂની માં?
0: નવા જૂની બધી શાંતિ ચાલી. અત્યારે કીધી કામ કરી, કેસર કેરી છે એમ બગીચામાં, એમાં કામ કરી. સાતમા મહિના સુધી કામ ચાલુ રહેશે. આનું બાકી બીજી પાકશે તઈ વાત. એને રખવાની તો કરવી પડે. રોજ અમારે આવીને આખા બગીચામાં આટો મારવો પડે. જયારે ડોલ ડોલ જેવો જડી જાય, ડોલ બે ડોલ જડે, જી જડે.
1: એક બે ડોલ જડે તે તો પછી ઘરમાં જ વપરાઈ જતી હશે. તમને ભાવે કે નહીં કેરી આટલી બધી કામ કરો?
0: કેરી તો ઓછી ભાવે. અથાણું પાકશે પછી ભાવશે. એમ થશે કે આ કેરી ખરે, આ ખાઈ કે ઓલી ખાઈ. બીજી દેખાય એટલે એને નાખી દઈ, ફરી વળી બીજી લેવાની. મને તો બહુ ફાવે છે. હું નાનકડેથી લગભગ 15-20 વર્ષથી આ કામ કરું છું ખેતી. એટલે ત્યારે ખેતીમાં કામ બીજું મને ફાવતું નથી.
1: બરાબર
0: છે. એ જે નિયમિત સાંભળવું પડ્યું સુરત બધા ગીરભાસી ના કાર્યક્રમો ને તો વાગે પડ્યા ને કામ કરી રહ્યા.
1: તો તમને ખબર હશે ને આકાશવાણી ના 90 વર્ષ પૂરા થવાના છે.
0: તો તમને બધાને સંતાન આપું છું.
1: બદલાય ને, પરિવર્તન સંસાર નો નિયમ. તો રેડિયો પણ એડવાન્સ થયો, હવે મોબાઈલ માં સાંભળી શકાય. બરાબર ને?
0: બરાબર. હવે તો બધું થઈ ગયું ને, એટલે ફોન કરવાનું એમ જ, સાંભળવાનું એમ જ, બધું એમાં થઈ ગયું.
1: એટલે અમારા રાકેશભાઈ તકલીફ ના પડે ને. ઘરે જ હોય તો નહીં, ખેતરે હોય તો રેડિયો સંભળાય મોબાઈલ માં.
0: જી બિલકુલ. ખેતી કામ કરતા હોય રેડિયો સાંભળતા હોય, પણ એમાં ઉપયોગ થાય ને. એમ શોખ થઈ ગયો રેડિયો વગર મને આ ફોન જોવા.

0: માહિતી પણ આપે અને માહિતી
1: બિલકુલ બિલકુલ
0: તમને ખેતી કામ માં પણ કામ લાગી બરાબર ને
1: બરાબર અમે તો એને શું પણ આપી છે અને હજી અમે એમ કઈ કિસ્મ આપણે રેડિયો સાંભળવા રાખી ને રેડિયો આવે તો આપણે સારું જ કહેવાય ને રેડિયો રેડિયો સમાચાર આવે છે પછી બધું ગીતો આવે છે બધું મનોરંજન થાય છે નેવું છે હજી તેવું બીજા જે નેવું નીકળી તો અમને નહીં પણ આપણે કિસ્મત હશે આપણે જીતાશી ત્યાં સુધી આપણે તો આવી જ કે આવી જ લાગી છે તમને બધાને સુધાન આપું છું
0: હા થેન્ક યુ ને બસ આવી જ રીતે રેડિયો સાંભળતા રહેજો અને આકાશવાણી સાથે જોડાયેલા રહેજો બોલો તો આ વાત સાથે આપણે કયું ગીત સાંભળવાના સુરત FM પર
1: ગીત બેન ફિલ્મ નું નામ છે સલમાન ખાન વાળું લક્કી ફિલ્મ છે કે બરનો બાદલો
0: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત સાંભળતા તો સુરત FM આવજો
1: આવજો

0: હેલો,
1: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો?
0: અમે સુરતથી બોલીએ છીએ. હસુબેન બોલો છું. ઉધના
1: બોલો. હસુબેન કેમ છો?
0: મજામાં. ઘરમાં અમે છે 2 જણ, છોકરો અને છોકરી છે. બહુ છે, બંને છોકરા છોકરીના લગ્ન થઈ ગયા છે. સુરતમાં જ છે, કિંમતે સુરત આવી ગયો છે. અમે જોબ કરીએ છીએ અહીંયા કપર લાઈનમાં.
1: બરાબર છે. તમને વેકેશન પડવાનું છે કે નહીં?
0: અમારું વેકેશન હમણાં યુનિફોર્મનું ચાલે ને, એટલે જૂન જૂન મહિના પછી પડશે. અઠવાડિયાની છુટ્ટી જ મળે ખાલી એક દિવસ.
1: બરાબર. એટલે જે હોય તે દિવાળી વેકેશન મળતું હશે
0: હા,
1: તમને.
0: દિવાળીમાં મળે છે. હું આજે 40 વર્ષથી નોકરી કરું છું, તો થાય ત્યાં સુધી કર્યા કરું છું.
1: ના, સારું ને. એમ પણ તમારે પ્રવૃત્તિ થાય એ બને કામ કરો તો.
0: કામ કરે તો સારું જ લાગે, શરીર પણ સારું રહે.
1: હા, અને પેલું મગજ આપણે ઘરે જો ખાલી બેઠા હોય તો ની કામનું ટેન્શન આવે. બીજું
0: ટેન્શન આવ્યા કરે. હા, ગમે પણ નહીં. એક દિવસ આમ ઘરે રહે તો ગમે પણ નહીં.
1: તમે 40 વર્ષોથી નોકરી કરી છે એટલે અઘરું લાગે ઘરમાં બેસવાનું પછી.
0: લાગે ને.
1: હકીકત તો છે કે 2 પૈસા આવે તો ઘરમાં મદદ થાય ને.
0: મદદ થાય. હા, કે છે થાય ત્યાં સુધી કર, નહીં તો નહીં થાય તો પછી મને કહેવાનું એમ કે અમે છે બેઠેલા. આમ છોકરો બી કે, છોકરી જમાય પણ કે.
1: પણ હસુબેન અમારે એકદમ મજબૂત છે એટલે નોકરી જાય જ કે.
0: હજુ તાકાત આવે.
1: હા જી, હા જી. અને એ બાને આપણું કામ થાય, તંદુરસ્તી પણ સારી રહી. હસુબેન, તો ગીત કયું સાંભળવાના આજે સુરત એફએમ પર?
0: જીતેન્દ્ર કોઈ બી ગાયન મૂકી દઉં?
1: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળતા જો સુરત એફએમ. આવજો.

0: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
2: मनसुख भाई, क्या चाले?
3: कचेरी दीकरानी नौकरी माटे जातिनु प्रमाण पत्र कढावा।
2: अरे मनसुख भाई, हवे क्यांय जवानी जरूर नथी, फोन काटो अने काम पूरु करो।
3: ए? फोन थी शुं थाय?
2: सुगम डिजिटल गुजरात पोर्टल, घरे बैठा अर्जी करो, डॉक्यूमेंट अपलोड करो अने ऑनलाइन फी भरो, लो थई गयु काम।
3: अरे वाह, तो हवे कचेरी जवानू नहीं ने फोन पर फटाफट काम।
4: माननीय प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी ना नेतृत्व मा अने माननीय मुख्यमंत्री श्री भूपेन्द्र भाई पटेल ना प्रयत्नो ना फल स्वरूपे हवे आवक नो दाखलो, जातिनु प्रमाण पत्र अने राशन कार्ड ने लगती 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો WhatsApp પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
5: તમારી વાતો તમારા અવાજમાં,
6: નંબર ડાયલ કરો એટલી જ વારમાં।
5: હો બહાર કે ઘરમાં,
6: રહેશે સુરત FM તમારા દિલમાં।
5: કોલ કરો
6: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
5: 0261-22-36-209
6: 0261-22-36-209 પર।
7: હેલો, સુરત FM સ્પીકિંગ।
8: 101.1
0: હેલો, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો?
9: ઇન્દુભાઈ બોલું, નવાપરા કંદી ફેરીથી।
0: અને શું કરો છો તમે?
9: અત્યારે અમે જરીમાં કામ કરીએ છીએ, અમારું જે ટેન્ડર પાસ થયેલું હોય તો ઓર્ડર હોય ને ઓર્ડર પ્રમાણે કામ ચાલતું હોય।
0: તો હમણાં રવિવારે શું ચાલુ?
9: હા, રવિવારે કામ ચાલુ છે।
0: ચાલો, રવિવારે બી ચાલુ એટલે ધંધામાં તેજી છે, સારું છે એવું કહેવાય। બપોરે બ્રેક પડતો હશે ને?
9: બપોરમાં અમે ફી ચાલુ જ રહી, ચાલુ મશીન માં જ ખાવાનું છે, બધા ઘરી કામ માં એવું જ ચાલે છે, ચાલુ માં ખાવા, કોઈ અમુક ક્યાં એક કલાક અડધો કલાક એવું થાય।
0: તે પછી બધા ચાલુ માં ખાવાનું, તો બધા સાથે જમી શકો કે પછી એકલા એકલા જ
9: ખાવા? અમે કોઈ બે જણ ગ્રુપ હોય, મારે એક જલારામભાઈ કરીને છે, એ મારી સાથે જમવા દે છે, અમે બે જણા સાથે જમીએ, બેને શાંતિ ખાઈ લઈએ। મારા છોકરા છોકરીઓનું નામ જોવા માંગુ છું, મારી બે દીકરી છે, એકનું નામ શીતલ છે, એકનું નામ ડિમ્પલ છે, એની છોકરીનું નામ જે છે અનૈયા છે, ને મારી નાની દીકરીનું નામ, એના છોકરાનું નામ છે નિકાંત છે। મારા બાપ કોઈ પાંડે મોકલવાનું આવે તે મોકલી, દીકરીની છોકરીની છે ને હવે અલુના વાવવાની છે, હવે એની તૈયારી ચાલે છે,
0: એટલે એક પછી એક બધું ચાલ્યા કરે કે?
9: હા, અમુક જે સોનાનો શેર છે આપવો છોરો, ને આજની પરિસ્થિતિ પ્રમાણે જેવું કામ થાય, શક્તિ પરમાણે જેવી જેવી શક્તિ હોય તેવી શક્તિ કરવાની,
0: નાના નાના આશીર્વાદ મળી જાય ને એ બહુ મોટી વાત છે,
9: બરાબર?
0: આશીર્વાદ આપી દેવાના।
9: મિસિસ નું નામ જે કલ્પના બેન છે,
0: બરાબર,
9: તમે જરૂરમાં જ કામ કરે છે,
0: તે તમારી સાથે જ છે?
9: ના, એ બીજા કારખાનામાં કામ કરે, એ દારિયા શેરીમાં કામ કરે।
0: તો ઇન્દુભાઈ બોલો, પછી ગીત કેવું સંભળાવા છે સુરત FM પર?
9: મેં જાનતેરે નામનું ગાયન મૂક્યું છે, ટાઇટલ સોંગ આ ઇન્ડિયા જાનતા હૈ,
0: આખા ઇન્ડિયા જાનતા હૈ કે ઇન્દુભાઈ કલ્પનાબેન કો ચાહતે હૈ કે?
9: ચાહતે હૈ, ચાહતે હૈ।
0: બસ, હવે કલ્પનાબેન તા સાંભળી રહે ડાળિયા શેરી,
9: કોણ કોણ ચાલ્યો જાય જમાયો ના, કોણ ચાલ્યા જાય જમાયો ના, નામ પણ છે ને એકનું નામ જે પરિમલ કુમાર છે, એકનું નામ જે ધર્મેશ કુમાર છે, એટલે જમાયો જ ફોન કરી દે, મમ્મી તમારો ગાયન આવ્યો, પપ્પાએ ગાયન મુકાવ્યું તમારા નામ થી।
0: ચાલો, સરસ સરસ, તો સંભળાવી દઉં તમને તમારી પસંદગી નું આ ગીત, સાંભળતા જ સુરત FM આવજો।
9: થેન્ક યુ, થેન્ક યુ।

0: આમે મહિનો અસહ્ય ગરમીનો મહિનો, એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઊર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઊર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
1: હર મંગલવાર ઓર શુક્રવાર દોપહર 3 બજે જરૂર સુનિયે કાર્યક્રમ સખી સહેલી, જિસકે પ્રથમ ભાગ કે પ્રાયોજક હૈ
2: સુબહ જરાઓ શામ જરાઓ
3: દેવ દર્શન થુ.
4: વર્ક ફ્રોમ હોમ, હાઈ સેલરી, બસ એક ક્લિક માં. અરે વાહ,
5: અસાણી.
6: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
1: आप सूरत में हो या सूरत से दूर,
8: सूरत FM 101.1 के आपके पसंदीदा कार्यक्रम
1: कभी नहीं रहेंगे आपसे दूर.
8: न्यूज ऑन एयर मोबाइल ऐप के जरिए
1: हमेशा आपके साथ. फैंटास्टिक फन फॉर फैमिली
9: 101.1 मेगाहर्ट्ज़ सूरत FM.
10: हेलो
11: हेलो, सूरत FM स्पीकिंग.
10: हाँ जी, सूरत FM स्पीकिंग, कौन बोलो?
11: રાજુભાઈ રાણા બોલું છું, ગોળાધામ માધવનગર.
10: રાજુભાઈ કેમ છો?
11: ફર્સ્ટ ક્લાસ.
10: અને બોલો, શું
11: તમારા બાર ઓટલા પર બેસીને બડબડતા ઉનાળાનો તડકો ખાઈ રહ્યા છે?
10: ના ના, તડકો ના ખાઉ, બીમાર પડશો.
11: છાયડામાં જ બેઠો છું, ઓટલા ઉપર તો છાયડો છે, પણ તડકાની મજા લઈએ કેમ બાપ બેઠા બેઠા. હમણાં જ તો બજાર જઈને આવ્યો, આપણા નવાપુરા ત્યાંથી આવીને બેઠો છું.
10: પણ રાજુભાઈ, તમે પહેલા એવા મહિના મને હવારથી જે એવું કહે કે તડકાની મજા લઈ રહેલો છું, બાકી તો બધા એમ કે બહુ ગરમી બહુ ગરમી, કંટાળી જાય છે.
11: મારા જેવા તો અનેક લોકો હશે જે બરબરતા તડકામાં કામ ધંધા માટે બહાર નીકળેલા છે.
10: અને જેને કામ કરવું પડે એને તો કરવું જ પડે, કામ કરીએ એનો વાંધો નથી, પણ થોડી કાળજી પણ સાથે રાખવી પડે.
11: તમારા શરીરની કાળજી તો લઈશું, કારણ કે આપણું શરીર પણ એક જાતનું મશીન જ છે, બરાબર. આપણે એ મશીનની કાળજી લઈશું તો પછી બધા જ મશીનો ચાલવાના
10: છે,
11: અને આપણું પોતાનું જે મશીન ફેલ થઈ ગયું તો પછી આપણે કઈ કરી શકવાના છે.
10: એટલે તડકામાં કામ માટે નીકળવું થાય તો શરીર ઢાંકીએ, પાણી પીતા રહીએ.
11: બજાર પર નીકળીએ છીએ તો પાણીના બે બાટલા સાથે લઈને નીકળીએ.
10: રાજુભાઈ પોતાની તબિયતનું બરાબર ધ્યાન રાખે છે
11: શરીરનું? કારણ કે મને એટલી ખાતરી છે કે અત્યારે મારું 59 વર્ષની ઉંમર ચાલી, મને એટલી ખબર છે કે મારું શરીર સાચવીશ ને તો જ મારથી બીજા બધા કામકાજ કહેવત છે ને, પહેલું સુખ છે જાતે મર્યા.
10: બરાબર. અને
11: શું કહું છું?
10: હા જી બોલો ને.
11: હમણાં તાજેતરમાં એક પ્લેબેક સિંગર આશા ભોંસલેજી ને દેહાંત થઈ ગયો છે, તો એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે ગીત મારે સુરત એફએમ પર મુકાવું છે. તો મને ખ્યાલ આવે છે નમક હલાલ પિક્ચર નું ગીત છે, રાત બાકી, એ ગીત મૂકશો મેડમ?
10: હાજી હાજી. હવે આશાજી તો આપણી વચ્ચે નથી રહ્યા, પણ એમના ગીતો હંમેશા આપણી વચ્ચે.
11: એ તો આપણે સમજો ને કે આપણે છીએ, સુરત ચાંદ રહે ત્યાં સુધી એ સાંભળવા મળશે, આપણી દર પેઢી સાંભળતી.
10: હા, અને એ રીતે આપણે આશાજીને યાદ કરતા રહેશું. ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત, સાંભળતા સુરત FM.

0: હા જી, સુરત FM સ્પીકિંગ, કોણ બોલો છો?
1: જસવંત મુસ્લિમ, કેરાથી.
0: કોણ છે ફેમિલીમાં જસવંતભાઈ?
1: બા છે, મારી વાઈફ છે, છોકરો છે, અમે ચાર જણા છે અને બેબીના લગ્ન મેરેજ થઈ ગયા છે.
0: બરાબર, તો દીકરો શું કરે છે હમણાં?
1: દીકરો હોસ્પિટલમાં આસિસ્ટન્ટમાં નોકરી કરે છે, એને કોમ્પ્યુટર ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.
0: જસવંતભાઈ શું કરો છો આપ?
1: સર્વિંગ કામ.
0: કામ રહેતું હશે.
1: હા, પણ હવે છે ને ઓનલાઈન ના જવાનો થઈ ગયો. સિલાઈમાં છે તે લોકોને થોડી મોંઘી લાગે, મેં કીધું સિલાઈ બરાબર છે, ચાલે રાખે છે. બ્લાઉઝ નો પણ કરીએ અને ડ્રેસ નો બી કરીએ અને પેન્ટ શર્ટ નો પણ કરીએ.
0: એટલે તમારા વાઇફ પણ હેલ્પ કરે છે ટેલરિંગમાં?
1: હા હા.
0: ના સારું ને, ઘરમાં ને ઘરમાં હેલ્પ થઈ જાય તો કોઈ કારીગર ના રાખવા પડે.
1: કારીગર ની મજૂરી તો ને, પણ કારીગર મળે જ નહીં હવે. અને મારા દોસ્તો બહાર થી કામ આપે તો હું લઈ લઉં છું એનું મટીરિયલ બધું જ, એનું ખાલી મારે મજૂરી આપે નંગ બનાવીને આપી દેવાનું. એ રીતના પણ કરી શકીએ, કેમ કે મોંઘવારી પ્રમાણે એટલું આપણને ઉભું કરવું પડે ઘર.
0: હવે છે ને જો સમય બદલાય ને એમ આપણે આપણા કામમાં ફેરફાર કરવા જ પડે, આપણે તો મેઇન કામ થવું જોઈએ.
1: હા, અત્યારે તો છે ને રિપેરિંગ છે, થોડું કરી નાખવું પડે તો જ આપણું કામ થાય, ને ઘરના ખર્ચા કે આમ તેમ નીકળી જાય, થોડું ઓછું કામ થાય.
0: પણ જસવંતભાઈ કેવું, થોડું બી કામ હોય તો આપણું મન પૂરવાયેલું રહી ને એમ.
1: હા, જો ખરું ને, કામ તો કઈ વાર રાખવું જ.
0: તો બોલો, ગીત કયું સાંભળવાના છે સુરત FM પર?
1: તમે તમારી પસંદ મૂકો.
0: ચાલો તો સંભળાવી દઉં તમને મારી પસંદગીનું આ ગીત, સાંભળતા જો સુરત FM.
1: થેન્ક યુ,
0: આવજો.

0: હેલો, સુરત એફએમ
1: હા બોલો.
0: સ્પીકિંગ, કોણ બોલો?
1: સતીશભાઈ બોલો.
0: કેમ છો સતીશભાઈ?
1: એ મજામાં છે.
0: અને બોલો, શું ચાલે નવા જૂની?
1: નવા જૂની માં તો અત્યારે અમે છે ને તૈયારી કરીએ છીએ. અત્યારે ગણપતિ ની તૈયારી કરીએ છીએ.
0: ગણપતિ ની તૈયારી અત્યારથી?
1: હા, કેમ અમારી પાસે પાઇપ લારા છે. લારા અમુક ગણપતિ વાળા ભારે આપ્યા ને, એટલે ભારે માટે લેવા આવ્યા છે. લારા ઘાલ બેટ થી બહાર કાઢીએ. કેવું હોય ખબર, લારા લઈ જાય ને એની પર વેલ્ડિંગ કરે એટલે બનતા બનતા 3-4 મહિના નીકળી જાય. એટલે વેલ્ડિંગ એટલે 2 દિવસ મારે બારે લઈ જાય. એ મૂર્તિ નો પ્લાન છે ને અમે 6-7 મહિના પહેલા થી કરવો પડે. વેલ્ડિંગ કરાવે પેલા બીમ આવે ને, પછી જે કઈ પ્લાન બના મગર હોય કે કોઈ બી પ્લાન હોય એનું આખું વેલ્ડિંગ નું મગર બના કઈ મૂર્તિ લાવે. એટલે 3 મહિના 1000 થી લઈ જાય. કેમ 3 મહિના 1000 થી બધું કરવું પડે.
0: બરાબર.
1: હવે મૂર્તિ બનતા બનતા ગણપતિ સ્ક્રીન તૈયાર થઈ જાય. મિત્રોના નામ લેવા છે. અમારી સાથે અત્યારે મહેનત કરે ને એ મિત્રોના.
0: હાજી બોલો.
1: શનિભાઈ છે, જીતુભાઈ છે, અનિલભાઈ છે, ભાઈ છે, બાપુભાઈ છે, જીગ્નેશભાઈ છે. આ બધા મિત્રો અમારી સાથે છે. એમ તો ઘણા બધા છે પણ બધાના ડબલ ડબલ નામ છે. શનિભાઈ નામના છે, વિકીભાઈ નામના છે, અનિલભાઈ નામના છે, જીતુભાઈ નામના છે.
0: તમારા ગ્રુપનું નામ જોવા રાખ્યું તો ચાલે પછી?
1: ના ના ના,
0: તે સતીશભાઈ એક જ છે. એમને એમાં સતીશભાઈ ડબલ નથી.
1: ના ના,
0: તે શોધી લાવો તમારા જોવા. કેટલા વર્ષોથી સાથે કામ કરો બધા?
1: અમે લગભગ તો બધા ઘણા સમયથી કામ કરી, પછી એક મંડળ કરી બંધ થયું અત્યાર સુધી. ઘણા બધા સભ્યો બધા બદલાયા છે.
0: એટલે દૂર દૂર સુધી આખી શેરીઓમાં એક જ સતીશભાઈ છે જે સુરત એફએમ ના ફેન છે. બરાબર ને? જી. હા જી, બોલો. તો ગીત કયું સાંભળવાના સતીશભાઈ?
1: મને કોઈ રાજુ પિયાના કરિયો વાળું ગીત સાંભળવું આજકાલથી આપને.
0: હા જી, હા જી, ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું ગીત. સાંભળી રહ્યો સુરત એફએમ, આવજો.
1: બાય.

0: શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: સુરતી સિઝલર, જ્યાં તમે માણશો ડિલિશિયસ સ્વાદોની સાથે મેલોડિયસ ગીતો.

0: હેલો, સુરત એફએમ સ્પીકિંગ. કોણ બોલો?
1: હા, સુરત એફએમ સ્પીકિંગ. હું નીપા બોલું.
0: ક્યાંથી બોલો નીપા બેન?
1: વાઘરથી. માં હાઉસવાઈફ છું. રસોઈ નો ટાઈમ છે, રસોઈ કરીએ.
0: તો શું બનાવવાના આજે?
1: ગુવારસિંગ નો શાક ને રોટલી.
0: તે ગુવારસિંગ ખાઈ બધાને ભાવે તમારા ઘરમાં?
1: હા, બધા ભાવે.
0: બાકી આમ જનરલી ઓછી ભાવતી હોય?
1: ના ના, ભાવે. કેરી નો રસ, રોટલી. વૈશાખ મહિનો અખાત્રી જાવે એટલે કેરી લાવી દઈએ, એટલે વહેલી કેરી લાવીને ખાવાનું ચાલુ કરી દઈએ એમ.
0: બરાબર. તે રસ પણ રાજાપુરી નો કે કેસર નો?
1: ના, કેસર નો. રાજાપુરી કેરી ની ભાવે, પેલે થી કેસર નો અપોઝિટ ભાવે. એવું છે?
0: એવું તો નહીં, રોજ રાત્રે મિલ્કશેક હો કેરી નો બનાવતા હો.
1: હા હા, કેરી કઈ ને ધરાઈ જઈએ.
0: કેરી કાઢી નાખીએ ઉનાળામાંથી તો? શાક નહી બનાવી તો રસ ને રોટલી ખવાઈ જાય.
1: રસ ને રોટલી ખવાઈ જાય.
0: તે સૂટ એવું નાખે કે રસ માં?
1: હા, સૂટ નો પાવડર નાખવાનો હોય.
0: અને બોલો, હવે રસોઈ કામ પતી જશે પછી બપોરે આરામ કરવાનો કે નહી? થોડી વાર
1: બપોરે તો આરામ જ કરવાનો ને, બે થી ચાર.
0: સવારે વહેલા ઉઠો તે તમે?
1: હા, 6 વાગે.
0: બરાબર, એટલે બપોરે થોડો આરામ કરી લેવાનો કે?
1: હા હા.
0: તો પછી આજે રેડિયો પર ગીત કયું સંભળાવું તમારા માટે?
1: પ્રેમ રતન ધન પાયો.
0: ચાલો તો સંભળાવી દઉં તમને તમારી પસંદગીનું આ ગીત. સાંભળતા જ સુરત એફએમ.

0: ફ્રેન્ડ્સ અન્ના ફોનિંગ કાર્યક્રમ હેલો સુરત એફએમ સ્પીકિંગમાં આપે જે ગીતોની મજા માણી તેની સોંગ ડિટેલ આ મુજબ છે. સૌથી પહેલું ગીત હતું ઉદિત નારાયણ અને અનુરાધા પોંડવાલના અવાજમાં લક્કી ફિલ્મથી. સમીરના શબ્દોને સાથ મળ્યો હતો અદનાન સામીના સંગીતનો. ત્યાર પછી આપે સાંભળ્યું મોહમ્મદ રફી અને આશા ભોસલેના અવાજમાં હમજોલી ફિલ્મનું ગીત. આનંદ બક્ષીના શબ્દો સાથે હતું લક્ષ્મીકાંત પેરેલાલનું સંગીત. ત્યાર પછીનું ગીત હતું કુમાર સાનુ અને સાથી કલાકારોના અવાજમાં જાન તેરે નામ ફિલ્મથી. ગીત લખ્યું અઝીઝ ખાને, સંગીત હતું નદીમ શ્રવણનું. ત્યારબાદ આપે સાંભળ્યું નમક હલાલ ફિલ્મનું ગીત. ગાયક કલાકારો આશા ભોસલે, બપ્પી લહેરી અને શશી કપૂર. ગીતકાર અંજાન, સંગીતકાર બપ્પી લહેરી. ત્યાર પછી આપે સાંભળ્યું અમિત ત્રિવેદી અને મોહન કન્નનના અવાજમાં કાઈપો છે ફિલ્મનું ગીત. સ્વાનંદ કિરકિરેના શબ્દોને સાથ મળ્યો હતો અમિત ત્રિવેદીના સંગીતનો. ત્યારબાદ આપે સાંભળ્યું હદ કર દી આપને ફિલ્મનું ગીત. સ્વર અને સંગીત આનંદરાજ આનંદનું, શબ્દરચના આનંદ બક્ષીની. અને સૌથી છેલ્લું ગીત આપે સાંભળ્યું પલક મુચ્છલ અને સાથી કલાકારોના અવાજમાં પ્રેમ રતન ધન પાયો ફિલ્મથી. ગીત લખ્યું ઇરશાદ કામિલે, સંગીત હિમેશ રેશમિયાનું. તો સાંભળતા રહેજો 101.1 સુરત FM, ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી.
1: માણી રહ્યા હતા ફોન ઇન કાર્યક્રમ હલો સુરત FM સ્પીકિંગ. અને આજના કાર્યક્રમની પ્રસ્તુતિ હતી ખ્યાતિ પટેલની. હવે આ કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આકાશવાણી છે વિવિધ ભારતીનું સુરત કેન્દ્ર, આપે ટ્યુન કર્યું છે 101.1 મેગાહર્ટ્ઝ પર. અને હવે સાંભળીએ આ સ્પેશિયલ સંદેશ.

0: Fantastic fun for family.
1: 101.1 MHz.
2: યસ માય ડિયર ફ્રેન્ડ્સ, જનસેવાના 90 વર્ષ પૂર્ણ કરનાર આકાશવાણી સુરત એફએમને સંગ ટ્યુન છો આપ અત્યારે 101.1 MHz પર. અને સુરતી સિલ્લર કાર્યક્રમનો સમય થઈ ગયો છે દોસ્તો. તો ના મારો કે ના તમારો, પણ આપણા સૌને બોલતી વખતે લાગે કે મે એટલે મારો, એવો એટલે મહિનો મે જે અડધા ઉપર હવે તો વીતી ગયો. અને દોસ્તો, પરિવારમાં સસરા પછીનો દરજ્જો જેને અપાય એના નામવાળો મહિનો એટલે જેઠ મહિનો શરૂ થઈ ગયો છે. અને આ મેં કહો કે જેઠ ભાઈ, તે પણ અધિક જેઠ પોતાનું વર્ચસ્વ સાબિત કરવા મંડી પડ્યો હોય તેમ. અગન જ્વાળા જેવી ગરમી છે અત્યારે, ત્યારે આવી ગરમીમાં ઠંડકનો અહેસાસ કરાવવા હાજર છે આપનું સુરત એફએમ 101.1 MHz પર. અને સ્ટુડિયોમાં આજે હાજર છે નૈના, સ્વાગત કરે છે આપનું સુરતી સિજલર કાર્યક્રમમાં. ઇન્ફોટેનમેન્ટ પ્રોગ્રામ જ્યાં હોય છે માહિતી અને મનોરંજનનું ટ્વીન કોમ્બિનેશન, અને તે પણ ઓનલી ઓન 101.1 સુરત એફએમ. તો ચાલો કાર્યક્રમની શરૂઆત આજે દમ લગા કે હૈસા ફિલ્મના ગીત સાથે. કુમાર સાનું, સાધના સરગમના સ્વર, ગીત રચના વરુણ ગ્રોવર, સંગીત અનુ મલિકનું.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વેકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: પોલીસ
3: મિસ સીમા
2: જી,
3: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો નહીં તો ઘરે આવી જઈશું. હા
2: કેમ પણ હું
3: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
2: ડિજિટલ અરેસ્ટ?
3: 1 લાખ આપો, બચી જશો.
2: આટલા પૈસા?
3: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો
4: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચૂક્યો છે.
3: અરે
4: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે, એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
4: હાય.
6: RBI કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
7: આપ સુરતમાં હો કે સુરતથી દૂર,
8: સુરત FM 101.1 ના તમારા ફેવરિટ પ્રોગ્રામ્સ
7: કદી નહીં રહે તમારાથી દૂર.
8: ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ દ્વારા
7: હંમેશા તમારી સાથે.
9: Fantastic fun for family.
10: 101.1 MHz Surat FM.
11: દોસ્તો, સુરત FM ની સ્ટુડિયો ક્લોક અત્યારે સમય બતાવી રહી છે.

તેરે પ્યાર મેં બસ ભીગે ભીગે, પણ ભાઈ અત્યારે તો કોઈના પ્રેમમાં ભીના ભીના રહેવાનો નહીં, પણ ગરમીથી પરસેવાથી ભીના ભીના રહેવાનો સમય ચાલી રહ્યો છે. નહીં દોસ્તો, એનીવે તો જૂઠી મેં મક્કાર આ ફિલ્મથી ગીત અત્યારે આપણે માણ્યું. સ્વર અરિજિત સિંઘ અને નિકિતા ગાંધીના, ગીત રચના અમિતાભ ભટ્ટાચાર્ય, સંગીત પ્રીતમનું. સુરતી સિઝલર કાર્યક્રમ આજે આપ માણી રહ્યા છો નૈનાને સંગ, ઓનલી ઓન 101.1 સુરત FM. કાળ એટલે કે સમયની ગણતરી એ આપણે ખબર જ છે, સેકન્ડ્સ પછી મિનિટ પછી કલાક, આમ મળીને દિવસ બને અને દિવસો મળીને મહિનો બને અને મહિના મળીને વર્ષ બને, ને તે મુજબ ગણતરી થતી રહી છે હજારો વર્ષથી. પણ આવી સમયગણના મુખ્યત્વે બે ચક્ર પર આધારિત છે, એક સૂર્યચક્ર અને બીજું ચંદ્રચક્ર. આપણા કેલેન્ડર ચંદ્ર વર્ષ મુજબના હોય છે. પૃથ્વીને સૂર્ય ફરતે એક ચક્ર એટલે કે એક રાઉન્ડ લગાવતા લગભગ 365 દિવસ અને 6 કલાક જેટલો સમય લાગે છે, અને એના કારણે એ સમયને સૂર્યવર્ષ કહેવાય છે. અને એટલે જ દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનો 28ને બદલે 29 દિવસનો પણ હોય છે, જેથી કરીને 366 દિવસ થઈ શકે ઉપરના 6 કલાક 4 વખત મળીને. જ્યારે પૃથ્વી ફરતે ચંદ્રને દર મહિને એક રાઉન્ડ, એમ એક વર્ષમાં 12 રાઉન્ડ પૂરા કરવા લગભગ 354 દિવસ લાગે છે, અને આ દિવસો મુજબ એ ચંદ્રવર્ષ કહેવાય છે. હવે આ બંને વર્ષ વચ્ચે દર વર્ષે અંદાજે 11 દિવસનો તફાવત ઉમેરાતો જાય છે, અને જો આ તફાવત એમ જ રહેવા દેવામાં આવે તો ભાઈ આપણી ઋતુઓ મુજબના તહેવારોનું સંતુલન ખોરવાઈ જાય. હવે તમને થશે કે સંતુલન કઈ રીતે ખોરવાઈ જશે? તો ભાઈ એના કારણે એવું બની શકે કે દર વર્ષે શિયાળાની શરૂઆતમાં આવતો દિવાળીનો તહેવાર એ દર વર્ષે 11 દિવસ ઘટ પડતા પડતા પાછળ ખસવા માંડે, અને પછી ઉનાળામાં અને ત્યાર પછી ચોમાસામાં પણ આપણે ઉજવવો પડે. તો સમયના આવા તફાવતને સરભર કરવા વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના આધારે અંદાજે દર 32 મહિના 16 દિવસ અને અમુક કલાકો બાદ એક આખો મહિનો ચંદ્રવર્ષમાં જો ઉમેરી દેવાય તો સૂર્યવર્ષ સાથે જેમનું તેમ ઋતુઓ અને તહેવારોનો તાલમેલ જળવાઈ રહે. આમ એ અધિક માસ એ બીજું કંઈ નહીં પણ સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિને એક સૂત્રમાં બાંધતી સચોટ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે 2023ના અધિક શ્રાવણ બાદ અત્યારે 32 મહિના, અને આપણે કહીએ ને કે 32.5 મહિના બાદ ગણતરી મુજબ કરીએ તો 2026ના જેઠ મહિનામાં આ વર્ષે અધિક જેઠ છે. અને હવે આ લાંબી ગપશપને આપીએ વિરામ અને ફરી માણી લઈએ એક ગીત, જે છે સન ઓફ સરદાર 2 ફિલ્મથી વિશાલ મિશ્રાના સ્વરે મળ્યા ગીતની શબ્દરચના અને સંગીત જાની.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: કીજીએ સુરત FM કે સાથ અપની દિલ કી બાત.

0: रिकॉर्डिंग के लिए फ़ोन कीजिए हर रविवार सुबह 9 से 1 बजे तक। हमारा फ़ोन नंबर 02612236209। सुनिए अपने पसंदीदा नए फिल्मी गाने हर रोज सुबह 10 से 11 बजे तक। हेलो सूरत एफएम स्पीकिंग 101.1
1: मेगाहर्ट्ज़ सूरत एफएम। दोस्तों आजे 18 મે, આજના દિવસે 4 અલગ અલગ કારણોથી આપણે એને મહત્ત્વનો કહી શકીએ અને જેની વાત આપણે એક પછી એક તો કરીશું। સૌથી પહેલાં તો આપણા દેશની મહત્ત્વની સિદ્ધિને બિરદાવવાનો અને યાદ કરવાનો દિવસ છે આજે। આજની તારીખ 18 મે એ દેશના ઇતિહાસમાં સોનેરી અક્ષરે એટલા માટે લખાઈ કારણ વર્ષ 1974ના 18 મેની સવારે રાજસ્થાનના પોખરણ રણની ધરતી ધ્રુજી ઉઠી, જેના કારણે દુનિયાની 5 મહાસત્તા સિવાય પરમાણુ શક્તિ ધરાવનારો ભારત એ પ્રથમ દેશ બન્યો। ભારતે પોતાનું પ્રથમ ભૂગર્ભ પરમાણુ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એ દિવસ હતો 18 મે 1974નો। આ મિશનનું કોડનેમ હતું સ્માઇલિંગ બુદ્ધા, કારણ કે 1974માં 18 મેના દિવસે હતી બુદ્ધ પૂર્ણિમાની તિથિ। આ મિશન એટલું ગુપ્ત રીતે પાર પડાયું હતું કે વિશ્વની કોઈ પણ જાસૂસી સંસ્થા જાણી શકી ન હતી, અને મિશનની સફળતા પાછળ ડૉક્ટર રાજા રામન્ના, ડૉક્ટર હોમી સેઠના અને એપીજે અબ્દુલ કલામ જેવા મહાન ભારતીય વૈજ્ઞાનિકોની મહેનત હતી। આ પરીક્ષણ એ કોઈ પણ હુમલો કરવા માટે નહીં, પણ ભારતની સુરક્ષા અને આત્મનિર્ભરતા માટે હતું। તો આજે નમન એ તમામે તમામને જેમણે લાફિંગ બુદ્ધા મિશનમાં પોતાનું યોગદાન આપ્યું। અને દોસ્તો, ત્યારબાદ તો 1998માં પોખરણમાં બીજું સફળ પરમાણુ પરીક્ષણ ઓપરેશન શક્તિ આ કોડના નેમ સાથે થયું, અને એની જ પ્રેરણા પરથી ફિલ્મ પણ બની છે। તો આવો સાંભળીએ એ જ ફિલ્મથી આ એક સરસ ગીત, જે છે પરમાણુ ધ સ્ટોરી ઓફ પોખરણ ફિલ્મથી।

यस माय फ्रेंड्स, परमाणु द स्टोरी ऑफ पोखरण फिल्म थी गीत दिव्य कुमार, माफ करशो, ज्योतिका टांगरी अने कीर्ति सागठियाना स्वरमां हतुं आ गीत। गीत रचना वायु संगीत सचिन जीगरनुं। दोस्तों, 18 मे दिवस ए भारतीय सीने इतिहास माटे पण यादगार दिवस कही शकाय, कारण आजना दिवसे भारतनी प्रथम फिल्म रिलीज थई हती अने ते मात्र 22 मिनिटनी ज हती। 1912 18 મે દિવસે શ્રી પુંડલિક નામની આ મરાઠી ભાષામાં ફિલ્મ મુંબઈમાં પ્રદર્શિત કરાઈ હતી, જે મૂક ફિલ્મ એટલે કે કોઈપણ ડાયલોગ વગરની ફિલ્મ હતી। આ ફિલ્મમાં દ્રશ્યોને સમજાવવા માટે મરાઠી ભાષાના લખાણનો સહારો લેવાયો હતો। અને તમને એમ થશે કે નૈના, આ શ્રી પુંડલિકને ભારતની પહેલી ફિલ્મ કેમ કહી રહી છે? પણ દોસ્તો, આગળ સાંભળો તો ખબર પડશે કે શ્રી પુંડલિક ફિલ્મ બાદ 1913 વર્ષે, એટલે એના બીજા જ વર્ષે, રાજા હરિશ્ચંદ્ર રિલીઝ થયેલી, અને તે પણ મૂક ફિલ્મ જ હતી। પણ આ ફિલ્મમાં મરાઠી, અંગ્રેજી અને હિન્દી આમ 3 ભાષાનો લખાણ માટે ઉપયોગ કરાયો હતો, જ્યારે શ્રી પુંડલિક એ માત્ર મરાઠી ભાષામાં એનો ઉપયોગ થયો હતો। તો બસ આ ફરકના કારણે આપણે હરિશ્ચંદ્ર આ ફિલ્મને પહેલી ફિલ્મ માનીએ છીએ, જ્યારે એના પહેલાં શ્રી પુંડલિક એ રિલીઝ કરાયેલી તે ફક્ત 22 મિનિટની હતી અને તેમાં ટાઇટલ માટે ફક્ત મરાઠી ભાષાનો ઉપયોગ કરાયો હતો। દોસ્તો, એ સમયે ફિલ્મોમાં સંવાદ રેકોર્ડ કરવાની ટેકનિક ન હતી આપણા ભારતમાં, એટલે ફિલ્મની સ્ટોરીને માત્ર દ્રશ્યો દ્વારા અને વચ્ચે વચ્ચે લખાણ રૂપે અપાતા સંવાદોના માધ્યમથી જ બતાવવામાં આવતી હતી। પણ હા, ફિલહાલ તો આપ માણી રહ્યા છો સુરતી સિલર, જ્યાં ગપશપની સાથે માણીએ છીએ ગીત પણ। તો આવો સરસ છમ્મક છલ્લો, હા, સરસ ગીત સાંભળીએ રાવડી રાઠોડ ફિલ્મથી, સ્વર કુમાર સાનુ અને શ્રેયા ઘોષાલના, ગીત રચના ફૈઝ અનવર, સંગીત સાજિદ વાજિદનું।

0: ક્યાં ચાલ્યા પપ્પા? આ ફાઇલ લઈને
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
3: સુરત એફએમ પર તો ગુઝરા હુઆ જમાના આતા હૈ બાર બાર. થઈ જાઓ સવાર સુરીલા સમયની પાંખો પર, કરીએ ગુઝરા હુઆ જમાનાની સુરીલી સફર.
4: સોમવાર થી શુક્રવાર
3: સાંજે 6 કલાકે
5: ઓન સુરત એફએમ 101.1 તેમજ ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર ઉપલબ્ધ.
6: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતાં 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
7: ફેન્ટાસ્ટિક ફન ફોર ફેમિલી
8: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમ.
9: 101.1 મેગાહર્ટ્ઝ સુરત એફએમની સ્ટુડિયો ક્લોકમાં સમય થયો છે 11:43 અને 48 સેકન્ડ થવા જઈ રહી છે અત્યારે. અને અત્યારે આપ માણી રહ્યા છો કાર્યક્રમ સુરતી સિલર નૈનાને સંગ. દોસ્તો, આજનો દિવસ છે વર્લ્ડ એઇડ્સ વેક્સિનેશન ડે. અને આ દિવસ કેમ મનાવાય છે? તો ભાઈ, આજના દિવસની મહત્વની ઘટના માટે આપણે યાદ કરવું પડે 18 મે 1997નો દિવસ, જ્યાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને યુએસની એક યુનિવર્સિટીમાં ભાષણ આપેલું. અને એ ભાષણ પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ. જેમ પોલિયો અને શીતળાને રસીકરણથી નાબૂદ કરી શકાય છે, તેમ એઇડ્સને પણ એક દિવસ એક રસીથી જ હરાવી શકાશે. તેમના આવા આશાવાદ ભર્યા ભાષણની યાદમાં 18 મેના દિવસે આ દિવસ મનાવવાની શરૂઆત થઈ. વિશ્વ એઇડ્સ રસી દિવસ મનાવવાની શરૂઆત એટલા માટે કહી કારણ કે એવા હજારો સંશોધકો, વૈજ્ઞાનિકો અને આરોગ્ય વ્યવસાય સાથે જોડાયેલા દરેકના પ્રયાસોને બિરદાવવાનો દિવસ છે આ, જેમણે સલામત અને અસરકારક એઇડ્સની દવા શોધવાની પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપ્યું છે. 1 ડિસેમ્બરે ભલે વર્લ્ડ એઇડ્સ ડે મનાવાય છે દોસ્તો, પણ આજના દિવસે એટલે કે 18 મેને આ રોગને કાયમ માટે ખતમ કરી શકાય તેવી રસી શોધવા માટેના પ્રયત્નોને બિરદાવવાનો દિવસ છે. આજના આ દિવસનો સંદેશ એ છે કે ભલે એઇડ્સ માટેની રસી હજુ પ્રયોગશાળામાં છે, પણ આપણી જાગૃતિ જ આપણી સૌથી મોટી વેક્સિન છે. એચઆઈવી સંક્રમિત વ્યક્તિઓને તિરસ્કાર નહીં પણ પ્રેમ આપીએ, કારણ એચઆઈવી વાયરસ સામે લડવાનું છે. એ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ સામે નહીં. એઇડ્સની રસી ન શોધાય ત્યાં સુધી તેના વિશેની માહિતી, એ જ બચાવ, જાગૃતિ, એ જ રસી. પ્લે થઈ ગયું છે આપના રેડિયો સેટ પર જિસ્મ ટુ ફિલ્મથી ગીત. દોસ્તો, ગીતમાં સ્વર કે અને શ્રેયા ઘોષાલના. સંગીત અને ગીત રચના આરકો પ્રાવો મુખર્જી.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: બદલો બદલો, આદત બદલો.
3: મશીન માં કપડા નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
2: બદલો બદલો, આદત બદલો.
4: હવે નજીકની બેંક માં જઈ ફાટેલી જૂની નોટ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
5: 2234450 and 9428404140 અથવા તો ઈમેલ કરો suratfm1011@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત FM 101.1
6: સુરતી સિલની સિમ્પલ સી ગપશપમાં એન્ડ નાવ લાસ્ટ બટ નોટ લીસ્ટ દોસ્તો, ટાઈમ મશીન એક એવી કલ્પના છે કે જેના માધ્યમથી ભૂતકાળ કે ભવિષ્યના સમયમાં જઈ શકાય. અને આજે આ કાલ્પનિક ટાઈમ મશીનની વાત યાદ આવવાનું કારણ છે, આજે છે ઇન્ટરનેશનલ મ્યુઝિયમ ડે. આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ તરીકે પણ મનાવાય છે 18 મેના દિવસને. હવે સેકન્ડ ઓવર્સ પાછળ જવું હોય, આપણા ભૂતકાળના ભવ્ય વારસાને જોવો હોય કે પછી પ્રાચીન સંસ્કૃતિને માણવી હોય, તો તે માટેનું ટાઈમ મશીન કહી શકાય તેવી જગ્યા એટલે જ આપણા સંગ્રહાલયો. મ્યુઝિયમ એટલે માત્ર જૂની અને ધૂળ ખાતી વસ્તુઓ જ નહીં, પણ તે ખરા અર્થમાં આપણી સંસ્કૃતિના એ અરીસા જેવા કહી શકાય જે આપણને બતાવે છે કે આપણે ક્યાંથી આવ્યા છીએ, આપણો વારસો કેટલો ભવ્ય છે. અને આ વર્ષની આ દિવસની થીમ છે મ્યુઝિયમ ફોર એજ્યુકેશન એન્ડ રિસર્ચ. મ્યુઝિયમ એ માત્ર જોવાની જગ્યા જ નથી, પણ શીખવાનું, સંશોધન કરવાનું કેન્દ્ર પણ છે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા ઘરના બાળકોને ઘર કે તમારા ગામ કે શહેરની આસપાસ રહેલા જો મ્યુઝિયમ હોય તો ચોક્કસ મુલાકાતે લઈ જઈ શકાય છે. આમ પણ વેકેશન ટાઈમ ચાલી રહ્યો છે, તો આ તો સમયનો એકદમ સાચો ઉપયોગ કરેલો ગણાશે. અને હા, ટાઈમ મશીનની કલ્પનાને આધારે વિશ્વમાં અને આપણે ત્યાં પણ ભાઈ ઘણી બધી ફિલ્મો પણ બની છે. તો બોલિવૂડની અત્યારે એક ફિલ્મ મને યાદ આવી રહી છે, જે છે એક્શન રિપ્લે, જેમાં પુત્ર તેના માતા પિતાના એ સમયમાં જાય છે જ્યારે તેઓ પ્રેમમાં પડે છે અને તેમના લગ્ન પણ થાય છે અને પછી તેમના ડિવોર્સ પણ થઈ જતા હોય છે. તો હવે આજની ગપશપને આપી અહીં વિરામ, માણી લઈએ આજના સુરતી સિલર કાર્યક્રમનું આ અંતિમ ગીત, જે છે એક્શન રિપ્લે ફિલ્મથી.

દોસ્તો, સુનિધિ ચૌહાણ અને રીતુ પાઠકના સ્વરે મળ્યું આ ગીત એક્શન રિપ્લે ફિલ્મથી માણ્યું. ગીત રચના ઇરશાદ કામિલ, સંગીત પ્રીતમનું. તો હવે આ ગીત સાથે જ આજનો સુરતી સિલર કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની અનુમતિ આપો આપની રેડિયો દોસ્ત નૈનાને એ વાત સાથે કે નોટ ઓનલી લીવ બટ ઓલવેઝ બી લાઈવ ઇન લાઈફ. આ આકાશવાણી છે, વિવિધ ભારતીના સુરત કેન્દ્રને સંગ્યુન છો આપ 101.1 મેગાહર્ટ્ઝ પર. બપોરના 12 વાગવા જઈ રહ્યા છે. બરાબર 12 વાગે આપ સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ યાદો કી મહેફિલ. જસ્ટ બી વિથ અસ.

0: अरे सुनो, आजकल ये क्या हर रोज तुम रेडियो सुनती रहती हो, पढ़ाई लिखाई नहीं करती क्या? घड़ी देखो जरा, 3 बज रहे हैं 3।
1: वो क्या है ना कि आजकल मैं हर रोज दिन में 3 बजे सुनती हूँ सखी सहेली।
0: सखी सहेली?
1: हाँ, हर रोज 2 सखियाँ 3 बजे बड़ी मजेदार बातें करती हैं। और तो और, पढ़ाई, करियर, इंटरनेट, सोशल मीडिया और दुनिया भर की दिलचस्प जानकारियाँ भी देती हैं।
0: अच्छा, तो मुझे भी बताना जरा, मैं भी सुनूंगा सखी सहेली।
1: हाँ हाँ, क्यों नहीं, सखियाँ ही नहीं सखा भी सुनते हैं सोमवार से शुक्रवार दोपहर 3 बजे सखी सहेली।
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2 થી 4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
5: આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: जैसा कि आप जानते हैं विविध भारती हर महीने करता है अपनी एक महफिल सृजन भारती। इस बार सृजन भारती लेकर आ रहा है लोक संगीत की भीनी खुशबू और कुछ दिलचस्प बातों का गुलदस्ता। और ये कार्यक्रम होगा एक मुक्ताकाशी रंगमंच पर 21 मई शाम 6:30 पर। लोक संगीत और कुछ दिलचस्प बातों से सजा रंगारंग कार्यक्रम। आयोजन स्थल है ज्ञान सागर मुक्ताकाशी ऑडिटोरियम रघुनाथ टावर के सामने देवीदास लेन बोरीवली पश्चिम मुंबई। प्रवेश बिल्कुल मुफ्त। आप सभी खुद आएं और अपने दोस्तों को लेकर आएं।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

0: फिल्म पारस का ये गाना आप सुन रहे थे। आशा भोसले और साथियों की आवाजों में वर्मा मलिक के बोल थे, कल्याण जी आनंद जी का संगीत था।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનની તેમની 2 દિવસની મુલાકાત બાદ આજે નોર્વેના ઓસ્લો પહોંચ્યા છે. શ્રી મોદી ભારત અને નોર્વે વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટોમાં ભાગ લેશે અને ત્રીજા ભારત નોર્ડિક શિખર સંમેલનમાં પણ ભાગ લેશે.
1: આજ પ્રધાનમંત્રી નોર્વે કે રાજા હેરાલ્ડ પંચમ ઓર રાની સોનિયા સે મુલાકાત કરેંગે. ઇસકે બાદ વે નોર્વે કે પ્રધાનમંત્રી યોનાસ ગાર સ્ટોરર કે સાથ દ્વિપક્ષીય વાર્તા કરેંગે. વે ભારત નોર્વે વ્યાપાર ઓર અનુસંધાન શિખર સંમેલન કો ભી સંબોધિત કરેંગે. કલ પ્રધાનમંત્રી તીસરે ભારત નોર્ડિક શિખર સંમેલન મે ભાગ લેંગે. વર્તમાન મે ભારત ઓર 5 નોર્ડિક દેશો કે બીચ વ્યાપાર કા મૂલ્ય 19 અરબ ડોલર હૈ. વ્યાપાર કે પ્રમુખ ક્ષેત્રો મે નવાચાર, રક્ષા, આર્કટિક ઓર જનસંપર્ક જૈસે કઈ ક્ષેત્ર શામિલ હૈ. સંગીતા ગોડબોલે, આકાશવાણી ન્યૂઝ, ઓસ્લો, નોર્વે.
0: સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમની સ્વીડન મુલાકાત અંગે જણાવ્યું કે આ મુલાકાતથી ઘણા મહત્વપૂર્ણ પરિણામો મળ્યા છે જે દ્વિપક્ષીય સંબંધોને નવી ગતિ આપશે. તેમણે જણાવ્યું કે દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવાથી લઈને સંયુક્ત નવીનતા ભાગીદારી અને ભારત સ્વીડન ટેકનોલોજી તથા એઆઈ કોરિડોરના બીજા તબક્કાની શરૂઆતથી લઈને આગામી 5 વર્ષમાં દ્વિપક્ષીય વેપારને બમણો કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવા સુધીની ચર્ચાઓ ફળદાયી રહી છે. તેમણે સ્વીડિશ લોકો, સરકાર અને પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સનનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીને સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓર્ડર ઓફ ધ પોલર સ્ટારથી સન્માનિત કરાયા હતા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસનના નેતૃત્વ હેઠળના નવા યુડીએફ મંત્રીમંડળે આજે તિરુઅનંતપુરમ ખાતે શપથ ગ્રહણ કર્યા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા, જેમાં વી સી સતીસને કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. નવા મંત્રીમંડળમાં ભૂતપૂર્વ વિપક્ષી નેતા અને ભૂતપૂર્વ કેરલમ કોંગ્રેસ પ્રમુખ રમેશ ચેન્નીથલા, વર્તમાન કોંગ્રેસ પ્રમુખ સન્ની જોસેફ, ભૂતપૂર્વ પ્રમુખ કે મુરલીધરન જેવા વરિષ્ઠ નેતાઓ સામેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરલમના મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ વી ડી સતીશનને અભિનંદન પાઠવ્યા હતા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવામાં નવી રચાયેલી કેરળમ સરકારને તમામ શક્ય સમર્થનની ખાતરી આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે છત્તીસગઢના રાયપુરમાં ઇમરજન્સી સેવાઓનો નંબર 112 માટે 400 નવા અત્યાધુનિક વાહનોને લીલી ઝંડી આપી. આ પ્રસંગે મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈ, રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ રમણસિંહ અને નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઉપસ્થિત રહ્યા હતા. અત્યાર સુધી ડાયલ 112 સેવા છત્તીસગઢના ફક્ત 16 જિલ્લાઓમાં ઉપલબ્ધ હતી. રાજ્ય સરકારે હવે આ સેવાઓનો વિસ્તાર તમામ 33 જિલ્લાઓમાં કર્યો છે. શ્રી શાહ જગદલપુર પહોંચશે અને અમરવાટિકામાં શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. તેઓ બસ્તર કે સંઘ લોક સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. સંરક્ષણમંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાના પ્રવાસે રવાના થયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે તેઓ દ્વિપક્ષીય જોડાણના વ્યાપને વધુ વિસ્તૃત કરવા માટે બંને એશિયન દેશોની મુલાકાત લેવા માટે આતુર છે. તેમણે કહ્યું કે વ્યૂહાત્મક લશ્કરી સહયોગને વધુ ગાઢ બનાવવા, સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારીને મજબૂત બનાવવા, દરિયાઈ સહયોગને વેગ આપવા અને હિન્દ પ્રશાંત ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાશે. વિયેતનામ પ્રવાસ દરમિયાન રાજનાથસિંહ વિયેતનામના સંરક્ષણ મંત્રી જનરલ ફાન વાન ગિયાંગ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. દક્ષિણ કોરિયામાં તેઓ દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી સાથે પણ દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. એક ઐતિહાસિક નિર્ણયમાં પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે રાજ્ય સરકારી નોકરીઓમાં પ્રવેશ માટે ઉપલી વયમર્યાદા વધારી છે. ગ્રુપ એની જગ્યાઓ પર ભરતી માટે ઉપલી વયમર્યાદા હવે 41 વર્ષ નક્કી કરવામાં આવી છે. ગ્રુપ બીની જગ્યાઓ માટે મર્યાદા વધારીને 44 વર્ષ કરવામાં આવી છે અને ગ્રુપ સી તથા ગ્રુપ ડીની જગ્યાઓ માટે મહત્તમ વય હવે 45 વર્ષ છે. સરકારે સ્પષ્ટતા કરી કે જ્યાં ઉચ્ચ વયમર્યાદા પહેલેથી જ અમલમાં છે ત્યાં હાલના નિયમો ચાલુ રહેશે. મહત્વપૂર્ણ છે કે જાહેર સેવા આયોગની બહારની ભરતીઓ, જેમાં રાજ્ય ઉપક્રમો, સરકારી કંપનીઓ અને સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો સમાવેશ થાય છે, તે માટે મહત્તમ વયમર્યાદા પણ 45 વર્ષ રહેશે. આ નિર્ણય સત્તાવાર રીતે 11 મે 2026થી અમલમાં ગણાશે. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં આજે સવારે થયેલા એક માર્ગ અકસ્માતમાં લગભગ 9 લોકોના મોત થયા છે. એક ઝડપી ટ્રક વિરુદ્ધ દિશામાંથી આવી રહેલા વાહન સાથે અથડાઈ હતી. વાહનમાં 2 મહિલાઓ સહિત 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત જિલ્લા મુખ્યાલયથી 40 કિલોમીટર દૂર પીલીભીત બસ્તી હાઇવે પર અદાલીસપુર ગામ નજીક થયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે વાહન લગભગ 10 ફૂટ દૂર ફંગોળાયું હતું. આગળ અને પાછળની સીટ પર બેઠેલા લોકોને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે 2 લોકો રસ્તા પર પટકાયા હતા. આ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે દરેક મૃતકના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે અને ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે. તેમણે ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવા માટે પણ પ્રાર્થના કરી છે. ચૂંટણી પંચે મહારાષ્ટ્ર વિધાન પરિષદની 16 બેઠકો માટે દ્વિવાર્ષિક ચૂંટણી માટેનું સમયપત્રક જાહેર કર્યું છે. પંચના જણાવ્યા અનુસાર આ મહિનાની 25મી તારીખે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને મતદાન 18મી જૂને યોજાશે. મતગણતરી 22મી જૂને થશે. સંબંધિત મતવિસ્તારોમાં તાત્કાલિક અસરથી આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ છે. કેન્દ્રીય જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે આજે આંતરરાષ્ટ્રીય દરિયાઈ મહિલા દિવસ પર મહિલા નાવિકોના અદમ્ય જુસ્સાની પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી સોનોવાલે જણાવ્યું કે ભારતમાં ઊંડા નીતિગત સુધારાઓના કારણે ભારતીય મહિલા નાવિકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે નારી શક્તિ ભારત અને વૈશ્વિક દરિયાઈ ક્ષેત્રને ઉજ્જવળ, વધુ સમાવિષ્ટ ભવિષ્ય તરફ દોરી રહી છે અને તેનું સુકાન સંભાળી રહી છે. નીટ પેપર લીક કેસનો દોર હવે લાતૂરથી મહારાષ્ટ્રના નાંદેડ સુધી વિસ્તર્યો હોવાના અહેવાલ છે. એક માતા પિતા પર તેમની પુત્રી માટે 5 લાખ રૂપિયામાં લીક થયેલ પ્રશ્નપત્ર ખરીદવાનો આરોપ છે. સીબીઆઈની એક ટીમે ગઈકાલે તે વ્યક્તિની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ માટે તેને આવતીકાલે એજન્સીના પુણે કાર્યાલયમાં હાજર થવા માટે સમન્સ પાઠવાયું છે. દરમિયાન આ જ કેસમાં દિલ્હી રાઉઝ એવન્યુ અદાલતે પુણે સ્થિત આરોપી મનીષા મંધારેને 14 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી છે. આઈપીએલ ક્રિકેટમાં આજે યજમાન ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. સનરાઇઝર્સ હૈદરાબાદ 12 મેચોમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. તેણે અત્યાર સુધી 7 મેચ જીતી છે અને પ્લે ઓફની રેસમાં મજબૂત રીતે યથાવત છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ 12 મેચોમાં 12 પોઈન્ટ સાથે 5મા ક્રમે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડનની સફળ યાત્રા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના ઓસ્લો પહોંચ્યા. કેરલમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા વી ડી સતીસન્ના નેતૃત્વ હેઠળના નવા મંત્રીમંડળે શપથ ગ્રહણ કર્યા. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આજથી વિયેતનામ અને દક્ષિણ કોરિયાની મુલાકાતે જવા રવાના. ઉત્તરપ્રદેશમાં લખીમપુર ખીરી જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં 9 લોકોના મોત. અને આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: શોકેસ મેં લગી રહેતી હૈ તમામ ચીજે, ઉનમે સે કિસ શોકેસ કે સામને આપ કાફી દેર તક ખડે રહે અગર યાદ હો તો જરૂર બતાએ. ઓર હા, તસવીરો કે એલ્બમ કી બાત ભી તો રહે ગઈ. કોન સા એલ્બમ આપ અભી તક બહોત સહેજ કર રખતે હૈ ઓર જબ તક ઉસે પલટ લેતે હૈ મોકા મિલતે હી. શ્રોતાઓં કે સંદેશ કહે રહે હૈ કે મેમરીઝ આર લાઇક ફોટોઝ, યુ કેન લુક બેક બટ યુ કેન નેવર ગો બેક. બહોત સુંદર વાત કહી આપને. મતલબ યાદે તસવીર કી તરહ હોતી હૈ, આપ ઉસે પલટ કર દેખ સકતે હૈ લેકિન ઉસમે વાપસ નહીં જા સકતે. આજ કે સુરીલે સફર કી બાતે ભી કુછ એસે બીતે હુએ લમ્હો સે જુડી લગ રહી હૈ. ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દોબારા, વાપસ આતી હૈ તો સિર્ફ ઉસસે જુડી કુછ ખટ્ટી મીઠી યાદે ઓર બાતે, કિસી સે કુછ મુલાકાતે જિસે યાદ કર કભી હમારે મન કા બાવરા પંછી ભી બાર બાર ડોલને લગતા હૈ. બીતે હુએ પલ કી કસક યાદ કરતે હુએ કભી ઉદાસી ભી છા જાતી હૈ. ઇસલિયે ભૂતકાલ કો યાદ કર ઉસમે સે કુછ બોધ પાઠ લેતે હુએ વર્તમાન કો જી ભર કે જી લેના ચાહીએ, ક્યોંકિ આને વાલા પલ જાને વાલા હૈ. હો સકે તો ઇસમે હસી ખુશી જિંદગી બિતા દો. વક્ત કા પૈયા ના કભી રુકતા હૈ ના રુકેગા, ઇસલિયે આપ ભી દોપહર ઠીક 1 બજે वीबीएस के सुरीला सफर में जुड़ जाइए। क्या बात है। और आगे लिखते हैं कि आप सभी का जीवन सफर सुरीला और हंसी खुशी से भरा रहे, यही कामना करते हुए स्वागत है। बहुत बहुत सुंदर बात कही आपने। वाकई वर्तमान में जीना ही समझदारी है, और वर्तमान में जीते हुए ये गीत आपको किन की याद दिला रहा है हमें जल्दी से बताइए। और हाँ, संग्रहालय की बात और अपने एल्बम की बात भी जरूर बताइएगा।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: माध्यमिक शाला में वस्ती गणतरी ने लई वहीवटी कर्मचारी शिक्षकों और निरीक्षके मोबाइल एप उपयोग डेटा सुरक्षा और गणतरी पद्धति की सघन तालीम लीधी थी। आंगे आहवाना मामलतदार रजनीश वैष्णवे वधु माहिती आपी।
1: હાલમાં જે વસ્તી ગણતરીનું અભિયાન શરૂ થનાર છે 1 જૂનથી, એ મુજબ આહવા તાલુકા માટે વસ્તી ગણતરીદારો અને સુપરવાઇઝરોની તાલીમ અહીંયા સરકારી હાઈસ્કૂલ આહવા ખાતે શરૂ કરવામાં આવેલ છે। 18 તારીખથી 23 મે સુધી આ તાલીમ ચાલશે। ત્યારબાદ 1 જૂનથી રેગ્યુલર વસ્તી ગણતરીની કામગીરી શરૂ થનાર છે, જે માટે વસ્તી ગણતરીદારોને હાલમાં અહીંયા તાલીમ આપવામાં આવી રહેલ છે, જેમાં કુલ વસ્તી ગણતરીદાર અને સુપરવાઇઝર એમ થઈને 250 જેટલા કર્મચારીઓ તાલીમમાં ભાગ લઈ રહ્યા છે।
0: એસટી વિભાગ દ્વારા ભાવનગર અને સુરત વચ્ચે એસટી વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો। અમદાવાદ ભાવનગર વચ્ચે અને મુંબઈ દિલ્હી વચ્ચે નવો રાજમાર્ગ તૈયાર થતાં અંતર ઘટ્યું હોવાથી અમદાવાદ ભાવનગર વોલ્વો અને અમદાવાદ સુરત વોલ્વો બસના ભાડામાં ઘટાડો કરાયો હોવાનું ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું।
2: અમદાવાદથી ભાવનગરનું જૂના રૂટનું ભાડું હતું 351 રૂપિયા હતું, અને જે નવા હાઈવે તૈયાર થવાના કારણે અંતર ઘટવાના કારણે એસટીનું ભાડું 337 રૂપિયા થવા પામે છે, જેથી અમદાવાદ ભાવનગર વોલ્વોમાં 14 રૂપિયાનો ઘટાડો થવા પામે છે। અને મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે તૈયાર થવાના કારણે અમદાવાદ સુરતનું જે અંતર હતું તેમાં અગાઉ નહેરુનગર સુરતનું ભાડું 748 રૂપિયા હતું અને નવું ભાડું એ 669 રૂપિયા થવા પામે છે, એટલે 61 રૂપિયાનો ઘટાડો થવા પામેલ છે।
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોને આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની શુભેચ્છાઓ પાઠવી। સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ બી વિરાસત બીના સંકલ્પને મૂર્તિમંત કરતા સંગ્રહાલયો આપણી સભ્યતા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર નવી ઓળખ આપી રહ્યા છે। અમદાવાદનો પ્રખ્યાત ગાંધી આશ્રમ, ભુજનું સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલય, વડનગર સ્થિત દેશનું પહેલું પુરાતત્વીય અનુભવ સંગ્રહાલય, ગાંધીનગરના કોબા ખાતે નવનિર્મિત સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય, લોથલ ખાતે નિર્માણ પામી રહેલું વૈશ્વિક કક્ષાનું રાષ્ટ્રીય સમુદ્રી ધરોહર સંકુલ, આવા પ્રાચીન વારસાના જતન સાથે ગુજરાત આજે આધુનિક ટેકનોલોજીના સમન્વયનું ઉત્કૃષ્ટ કેન્દ્ર બન્યું હોવાનું શ્રી પટેલે વધુમાં જણાવ્યું। રાજ્યમાં આગામી 24 કલાક મહત્તમ તાપમાનમાં ફેરફાર થવાની શક્યતા નહીવત છે, ત્યારબાદ ગરમીમાંથી રાહત મળી શકે છે। હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની સંભાવના છે। દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે। રાજ્યમાં એશિયાટિક સિંહોની સુરક્ષા અંગે વન વિભાગ દ્વારા કાર્યયોજના તૈયાર કરવામાં આવી। વન વિભાગ અને રાષ્ટ્રીય રાજમાર્ગ સત્તામંડળના અધિકારીઓ દ્વારા ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય રાજમાર્ગ પર સંયુક્ત નિરીક્ષણ પણ કરાયું હતું। દરમિયાન ભાવનગરના મહુવાથી લઈ જાફરાબાદ તાલુકાના ટીંબી ગામ સુધીના દરિયાઈ પટ્ટાના રાજમાર્ગ પર સિંહોની અવરજવર રહેતી હોય તેવા અંદાજે 19-20 જેટલા હોટસ્પોટ એટલે કે ભૌગોલિક જગ્યા શોધવામાં આવી છે। સિંહોની સલામતી અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા આ તમામ જગ્યા પર વિશેષ કામગીરી કરાશે। ભરૂચની દીકરી સંસલ પટેલે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ રો પાવર લિફ્ટિંગ ફેડરેશન WRPF UK વિશ્વકપ 2026માં સુવર્ણચંદ્રક જીત્યો છે। ભરૂચમાં માર્ગદર્શન અને તાલીમ હેઠળ તૈયારી કરનારા સંસલ પટેલ સતત મહેનત અને શિસ્તના કારણે વિશ્વસ્તરની સ્પર્ધામાં વિજય મેળવી ભરૂચના યુવાનો માટે પ્રેરણારૂપ બન્યા છે। આ સિદ્ધિ બદલ WRPF ઇન્ડિયા, PFI ગુજરાત સ્પોર્ટ્સ પાવર લિફ્ટિંગ એસોસિએશન દ્વારા સંસલ પટેલને અભિનંદન પાઠવવામાં આવ્યા। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો। આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: आपने ट्यून किया है देश का सबसे लोकप्रिय चैनल विविध भारती। कुछ ही पलों में आप सुनेंगे कार्यक्रम सखी सहेली।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ. સખી સહેલી.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલરનો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલમાં પણ વધારો જ વધારો. અરે, ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદનો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને મેળવો વીજ બિલમાં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઊર્જાનો મહિનો. તો આજે જ ઘરે સૌર ઊર્જા લગાવો ને બનાવો મે મહિનાને ઠંડકનો મહિનો. આ યોજના અંતર્ગત 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
1: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
0: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.
3: हर रोज सुबह 7 बजे जरूर सुनिए कार्यक्रम भूले बिसरे गीत, जिसके प्रायोजक है वेको वज्रदंती, भारत का गम एक्सपर्ट.

0: कि उबड़ खाबड़ होने का मतलब ये नहीं है कि आप उन रास्तों से हट जाएं। एक तरफा मोहब्बत में पड़ने वाले ही जानते हैं कितनी खरोचों और कितने जख्मों से भरा होता है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને

0: જે કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હમ અભી આયે.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: ají. आज का चाय गीत इतना ही, इजाजत दीजिए यूनुस खान को, नमस्कार। मेरे यार
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: તો દોસ્તો, કેટલાક ગીતો માત્ર શબ્દો નથી હોતા, એ લાગણીઓ બનીને દિલમાં વસે છે. દૂર રહેલા પોતાના લોકોની યાદ, માટીની મહેક અને સંબંધોની ગરમાહટ આ ગીતમાં આપણે અનુભવી. તો નામ ફિલ્મનું આ ગીત પંકજ ઉદાસ અને સાથીઓના સ્વરમાં આપણે માણ્યું. મ્યુઝિક લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને લિરિક્સ આનંદ બક્ષીના. દોસ્તો, લઈ લઈએ એક કમર્શિયલ બ્રેક.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલ

અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિયે કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો.
3: હીટ વેવ એટલે કે લૂ થી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490. શું તમે જાણો છો કે PM પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792-32-58-490.

0: ನೀವು ವರ್ಷ ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે આકાશવાણીની જનસેવાના અવિરત 90 વર્ષની ઉજવણી નિમિત્તે કલાકાર, શિક્ષક, નાટ્યકાર પદ્મશ્રી યઝદી કરંજિયાનો શુભેચ્છા સંદેશ.
1: ઓલ ઇન્ડિયા રેડિયો એટલે આકાશવાણી. હવે એની 8મી જૂન 2026 ના રોજ જયારે 90 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ રેડિયો પ્રેમી શ્રુતિઓને, તમામ શ્રોતાજનોને મારા વતી, સુરત વતી અને તમામ વતી અભિનંદન, અભિનંદન, અભિનંદન. ઓલ ઇન્ડિયા રેડિયો આકાશવાણી એટલે સમાચાર, પ્રવચન, સંવાદ, ગીત, સંગીત, નાટક એ બધાનો રસથાળ. જયારે હું નાનો હતો ને ત્યારથી જ ગીત, સંગીત અને નાટકનો મને બહુ શોખ. મારી જીવન સંગીની પછી મારો બીજો પ્રેમ એટલે આકાશવાણી. જોકે બંનેમાં થોડો ફરક, એટલો જ ફરક કે રેડિયો શરૂ કરવા કે બંધ કરવાની સ્વિચ મારા હાથમાં, પછી તો તમે જાણો છો. વેલ, જ્યારે સુરત એફએમ નું ઉદઘાટન થયેલું ત્યારે મારા સદભાગ્યે મારા માનસ પિતા અને કલાગુરુ ચંદ્રવદન ચીમનલાલ મહેતા એમના સાનિધ્યમાં મારી પ્રિય પત્ની અને મારા પ્રિય ભાઈ મહેનો સાથે ઘણી નાટિકાઓ રજૂ કરી હતી અને ત્યાર પછી પણ કેટલીક કૃતિઓ તો રજૂ કરી હતી. કહેવાનો આટલો જ મતલબ કે આકાશવાણી સાથે મારો સંબંધ બહુ લાંબા ગાળાનો ને બહુ સરસ રહ્યો છે. વળી અમદાવાદ વડોદરા રેડિયો પરથી કલાગુરુ ચંદ્રવદન મહેતા સાથે 300 થી વધારે રેડિયો નાટકની શ્રેણી તાપી તતે તાપી દાસ અમે રજૂ કરી હતી. વર્ષ મને બહુ યાદ નથી આવતું પણ લગભગ એ શ્રેણી 2.5 થી 3 વર્ષ સુધી ચાલેલી અને ભગવાનની કૃપાથી આ શ્રેણી માટે ઓલ ઇન્ડિયા રેડિયો તરફથી અમદાવાદમાં મને ઓલ ઇન્ડિયા રેડિયો એવોર્ડ પણ મળ્યો હતો. એ મારું સદભાગ્ય. જ્યારે ટીવીની દીકરા શરૂઆત થઈ ત્યારે ઘણાએ એવું વિચાર્યું કે ભાઈ રેડિયોનું શું થશે, પણ ના, આજે પણ આકાશવાણી આંગ બાંગ અને શાંતિ પોતાના કાર્યક્રમો કરતી જ રહે છે અને ત્યાંથી રજૂ થતા જ રહે છે. હેપી બર્થડે ટુ ઓલ ઇન્ડિયા રેડિયો, લોંગ લીવ ઓલ ઇન્ડિયા રેડિયો.
0: બહુજન હિતાય, બહુજન સુખાય, આકાશવાણી. જનસેવાના 90 વર્ષ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: Fantastic fun for family.
2: 101.1 MHz.
3: कुछ तो बात है आपकी अदाओं में, यूं ही लोग दीवाने नहीं होते. जरा संभल कर कदम रखा कीजिए हुजूर, दिल तो आखिर दिल है, खिलौने नहीं होते. तो मित्रों, आओ हवे सांभळीए एक सुंदर अने दिलकश गीत, ભૂપિન્દર સિંહ અને સુરેશ વાડકરના સ્વરમાં, મ્યુઝિક રાહુલ દેવ બર્મનનું અને લિરિક્સ ગુલઝારના. ફિલ્મનું નામ છે માસૂમ.

તો ફ્રેન્ડ્સ 1983માં બનેલી ફિલ્મ માસમનું આ ગીત આપણે સાંભળ્યું, જેના મુખ્ય કલાકારો શબાના આઝમી, નાસરુદ્દીન શાહ અને સઈદ જાફરી. દોસ્તો, હવે થોડો વિરામ લઈએ અને સાંભળી લઈએ આજના હવે પછી અને આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા જરોખા અંતર્ગત.

0: रात। अभी आप हमारे आज के शेष और कल के मुख्य कार्यक्रमों का विवरण सुन रहे थे।
1: Fantastic fun for family. 101.1 megahertz. Surat FM. દોસ્તો, અને હવે ગુજરા હુઆ જમાના કાર્યક્રમનો શેષ ભાગ સાંભળીશું. ગીત માત્ર સંગીત નથી હોતું, એમાં છુપાયેલી હોય છે લાગણીઓ, યાદો અને જીવનના રંગ. અને લગભગ દરેક ગીત આપણા દિલને સ્પર્શે જાય છે. ગીતના સૂર, એનો સ્વર, એના શબ્દો, આ બધું જ આપણા દિલો દિમાગ પર છવાઈ જાય છે. ખરું ને દોસ્તો? તો ચાલો હવે સાંભળીએ આ મસ્ત મજાની ગઝલ.

0: તો મિત્રો, સાથ સાથ ફિલ્મની આ પ્રેમથી ભરેલી ગઝલ આપણે માણી. ગાયક કલાકારો હતા જગજીતસિંહ અને ચિત્રાસિંહ, સંગીત કુલદીપસિંહનું અને શબ્દો જાવેદ અખ્તરના. 1982માં બનેલી આ ફિલ્મના મુખ્ય કલાકારો ફારૂક શેખ, દીપ્તિ નવલ, રાકેશ બેદી અને નીના ગુપ્તા. અને હવે લઈએ એક વિરામ અને ત્યારબાદ ગીત ગઝલની મહેફિલમાં ફરી મળીએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
2: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકો વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઊભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
4: ઉફ, આ મે મહિનો અસહ્ય ગરમીનો મહિનો. એસી કુલર નો વપરાશ વધી જાય તો તેની સામે લાઇટ બિલ માં પણ વધારો જ વધારો. અરે ફરિયાદ શાના માટે કરો છો? આ ફરિયાદ નો એક જ ઉપાય, આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને મેળવો વીજ બિલ માં રાહત જ રાહત. પ્રધાનમંત્રી સૂર્ય ઘર મુક્ત વીજળી યોજનામાં આ યોજના અંતર્ગત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉજવી રહી છે મે મહિનો સૌર ઉર્જા નો મહિનો. તો આજે જ ઘરે સૌર ઉર્જા લગાવો ને બનાવો મે મહિના ને ઠંડક નો મહિનો. આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ. ઉપરાંત રૂફટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો. તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો. વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો.
5: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા

નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: Fantastic fun for family.
2: 101.1 MHz Surat FM.
3: कुछ रिश्ते किताबों जैसे होते हैं. हर पन्ना पलटने पर एक नई याद सामने आ जाती है, और जब यादों की वही हल्की सी बारिश होती है तो दिल खुद ब खुद गुनगुनाने लगता है, करोगे याद तो हर बात याद आएगी.

દોસ્તો, આ ગીત આપણે સાંભળ્યું 1972માં બનેલી ફિલ્મ બાઝારનું, ભૂપિન્દરના સ્વરમાં. સંગીત ખૈયામનું અને ગીતના શબ્દો બશર નવાઝના. જિસે ભી દેખા યહાં અપને દર્દ છુપાતે દેખા, મુસ્કુરાતે ચહેરો કો ભી તન્હાઈ મેં રોતે દેખા. જિંદગી કી રાહો મેં કુછ ખ્વાબ અધૂરે રહે જાતે હૈ ઓર કુછ લોગ દિલ મેં હોકર ભી કભી હમારે નહીં હો પાતે.

તો શ્રોતાઓ, આ સુહાની મહેફિલમાં દિલને લાગણીસભર બનાવતી આ બેમિસાલ ગઝલને આપણે સાંભળી આશાજીના સુરેલા સ્વરમાં. ફિલ્મ હતી ઉમરાવ જાન, મ્યુઝિક ખૈયામનું અને લિરિક્સ શાહરિયારના. રેખાજી પર ફિલ્માવાયેલી આ ગઝલ હજી પણ આપણા દિલો દિમાગ પર છવાયેલી છે. તો મિત્રો, આ ગઝલની સાથે જ આજનો ગીત ગઝલનો આપણો ગુજરાત હુવા જમાના કાર્યક્રમ સમાપ્ત થાય છે અને થોડી જ વારમાં સાંભળીએ કાર્યક્રમ જયમાલા.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: वाला कार्यक्रम में लेते हैं एक छोटा सा अंतराल और फिर वापस लौटते हैं आपके पास।
1: उफ आमे महीनो असह्य गर्मी नो महीनो एसी कूलर नो वपराश वधी जाय तो तेनी सामे लाइट बिल मा पण वधारो ज वधारो। अरे फरियाद शाना माटे करो छो? आ फरियाद नो एक ज उपाय, आजे ज घरे सौर ऊर्जा लगाओ ने मेळवो वीज बिल मा राहत ज राहत। प्रधानमंत्री सूर्य घर मुफ्त बिजली योजना मा आ योजना अंतर्गत दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड उजवी रही छे मे महीनो सौर ऊर्जा नो महीनो। तो आजे ज घरे सौर ऊर्जा लगाओ ने बनाओ मे महीना ने ठंडक નો મહિનો। આ યોજના અંતર્ગત મળશે 78,000 સુધીની સબસિડી, બાકીનો ખર્ચ ફક્ત 4 કે 5 વર્ષમાં વસૂલ, ઉપરાંત રૂપટોપનું લાંબુ આયુષ્ય, મિનિમમ મેન્ટેનન્સ, મોટી બચત, પર્યાવરણને અનુરૂપ ઉર્જાનો સ્ત્રોત પણ ખરો। તો સૌર ઉર્જા લગાવો અને વીજ બિલમાં રાહત મેળવો। વધુ જાણકારી માટે ટોલ ફ્રી નંબર 19123 પર સંપર્ક કરો।
2: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
3: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
2: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
3: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈનમાં તો નહીં ઉભા રહેવું પડે ને?
2: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
4: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સઅપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: હર રોજ સુબહ 7 બજે જરૂર સુનિએ કાર્યક્રમ ભૂલે બિસરે ગીત, જિસકે પ્રાયોજક હૈ વિકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.

0: स्मृतियों के स्वर। स्मृतियों के स्वर इस कार्यक्रम में श्रोताओं, आज हम आपके लिए लेकर आए हैं आकाशवाणी के भूतपूर्व कार्यक्रम अधिशासी श्री लवेश कुमार परमार से एक मुलाकात। आपसे बातचीत की है मंदाकिनी जोशी ने। आज सुनिए इस बातचीत का पहला भाग।
1: दोस्तों नमस्कार, मैं हूं मंदाकिनी जोशी। स्मृतियों के स्वर इस श्रृंखला में आप सभी का तहे दिल से स्वागत है। आकाशवाणी के 90 वर्ष इस उपलक्ष में दोस्तों हम बहुत सारे लोगों से बातचीत कर रहे हैं जिनकी दुनिया में रेडियो था, या यूं कहें कि रेडियो ही उनकी दुनिया थी, या उन्होंने अपनी पूरी जो दुनिया है, अपना जो पूरा समय है वो रेडियो को ही दे दिया। तो आज भी हमारे ठीक सामने एक ऐसी ही शख्सियत बैठी है जिनसे हम बातचीत करने जा रहे हैं, जिन्होंने बरसों बरस रेडियो में काम किया और अपने आप को यूं कहें कि खपा दिया रेडियो की दुनिया में। आप हैं सेवानिवृत्त कार्यक्रम अधिशासी आदरणीय लवेश परमार साहब। सर, आपका विविध भारती के इस स्टूडियो में बहुत बहुत स्वागत है।
2: नमस्कार मंदाकिनी जी, आपको और सुनने वाले सभी साथियों को जो दूर दूर तक हमारी बात सुन रहे हैं
1: जी,
2: उन सबको मैं नमन करता हूँ और बड़ों को तो मैं पांव धोक करता हूँ
1: जी,
2: और दूसरों जो मेरे साथी हैं उनको बहुत प्यार और बच्चों को स्नेह। इस बात में मैं एक चीज कहूंगा आपको, यहाँ पे जो हमारा कार्यक्रम रहता था ना
1: जी
2: पहले,
1: हाँ हाँ,
2: जहाँ आपने शुरुआत की कि भाई आप वास्तव में खप से गए, वैसे मेरी पूरी जिंदगी है ना इसी में खप गई एक तरह से
1: जी, हमें पता है
2: और उससे बाहर अभी तक मैं निकल नहीं पाया हूँ। मैं सही बात बताऊँ
1: जी, जी,
2: बहुत अच्छा लगता है और आज तो पता नहीं मुझे ऐसा लग रहा है जैसे मैं कोई संसार के उस जगह में बैठा हूँ जहाँ सब कुछ देखा जा सकता है।
1: बिल्कुल। तो सर, हम तो ये कहेंगे कि आपने न जाने कितने इंटरव्यू लिए हैं अपने इस पूरे कार्यकाल में और आज आप हमें इंटरव्यू दे रहे हैं, कैसा है ये एहसास?
2: ये एहसास तो बड़ा एक अनुभव दे रहा है मेरे को
1: जी।
2: वह अनुभव जो मैंने हमेशा इंटरव्यू लेते समय बोला, तो उसमें मुझे सामने वाले को क्या क्या पूछना, कैसे बातचीत करना, और विशेष तौर से आकाशवाणी के माध्यम से हमेशा मेरी एक ही ध्यान रहता था कि हमारा जो सुनने वाला भाई उसको लाभ कैसे मिले।
1: बिल्कुल।
2: उसको अगर लाभ नहीं मिलता मेरी बात से तो कोई फायदा नहीं मेरे इंटरव्यू लेने का। और हमेशा जब ये बात ध्यान रखता तो सुनने वाले अवश्य कहा करते, उनके पत्र तो हजारों लाखों की संख्या में आते थे। मैं बताऊं आपको, जोधपुर और बीकानेर में तो ये पत्रों की भरमार हो जाती थी, आपको तो मालूम ही है
1: जी। बिल्कुल।
2: तो ये पत्र इस संख्या में आते थे कि कई बार तो संभालने मुश्किल हो जाते थे, और इसका कारण ये था कि हम लोग उनके लिए हैं। आकाशवाणी पूरा जो है हमारे सुनने वालों के लिए है।
1: बिल्कुल, बिल्कुल।
2: और स्वागत है आप सब लोगों का जो इस प्रोग्राम को अपने इतना धैर्य से और प्यार से सुनते हैं
1: जी।
2: कोई कहता आज भी ना कि भाई ये प्रोग्राम आकाशवाणी कौन सुनता है, बड़ी बड़ी बड़ी बातें करते हैं।
1: बिल्कुल।
2: उनसे कहता मैं बताऊं, देखो आकाशवाणी के अंदर सुनना, उन बुजुर्गों से पूछो जो हमेशा रामायण का पाठ सुनते हैं।
1: बिल्कुल सर,
2: है?
1: बिल्कुल।
2: रामायण का पाठ का समय तय है, एक कड़ी से दूसरी कड़ी में जैसी कड़ी अगर आगे पीछे हुई उनको फोन आ जाता है स्टूडियो में,
1: और समय एक मिनट भी ऊपर नीचे हुआ नहीं तो शिकायती पत्र आ जाते थे।
2: बिल्कुल सही कह रहे हैं, बिल्कुल सही।
1: आज भी श्रोता सुबह से लेकर रात तक आकाशवाणी सुनते हैं और बराबर हमें बताते हैं कि सुबह 5:20 से शुरू होता है हमारा रेडियो जो रात के 11 बजे ही बंद होता है।
2: बिल्कुल बिल्कुल। और भूले बिसरे गीतों का तो फिर कहना ही क्या, आप लोग जो प्रस्तुत करते हैं
1: जी, जी।
2: बड़ा अनोखा एक प्रोग्राम, बड़ा अनोखा है विविध भारती का तो। और ये जो 90 साल की पूर्ण होने पर जो आपने श्रृंखला शुरू की है इसकी तो बात ही अलग है, निराली है।
1: बिल्कुल। तो परमार साहब, हम और हमारे श्रोता ये जानना चाहेंगे कि आपने रेडियो में इतने सारे साल बिता दिए, पर रेडियो में आना हुआ कैसे आपका?
2: बचपन में मैं पिताजी से लड़ लड़ा के एक प्रोग्राम के लिए विशेष तौर से मैं ट्रांजिस्टर खरीदना चाह रहा था, बाहर का विदेश का ट्रांजिस्टर था। तो पिताजी बड़े नाराज हुए, अरे क्या विदेशों का ट्रांजिस्टर खरीदते, हमारा हिंदुस्तान में ट्रांजिस्टर नहीं मिलते हैं क्या? नहीं नहीं बाबू जी, मेरे को इसके अंदर है ना जरा मजा आता था। तो हम पहले जयपुर में थे, जो मैंने सारी स्टडी जयपुर में की, और जयपुर से फिर जब हम बीकानेर आए तो मैंने बाबूजी से जब ये चीज कहा, बाबूजी हम पिताजी को कहते हैं तो बाबूजी से जब मैंने कहा कि नहीं मेरे को तो ट्रांजिस्टर चाहिए और ये वाला इसी कंपनी का ट्रांजिस्टर चाहिए, तो ले ले बेटा जा।
3: आकाशवाणी समाचार, रीटा दवे वांचे छे। સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વેએ યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઈરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઈરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નાઈમાં મુકાબલો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોરે ઓસ્લોમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને નેતાઓ ભારત નોર્વે સંબંધોને હરિયાળી વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. આ પ્રસંગે શ્રી મોદીએ કહ્યું કે ભારત નોર્વેના આ જોડાણથી અનેક વૈશ્વિક ઉપાયો મેળવી શકાશે.
4: આજ હમ ભારત નોર્વે સંબંધો કો એક ગ્રીન સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ કા સ્વરૂપ દે રહે હૈ. ઇસ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સે ક્લીન એનર્જી સે લેકર ક્લાઇમેટ રિઝિલિયન્સ, બ્લૂ ઇકોનોમી સે લેકર કે ગ્રીન શિપિંગ, હર ક્ષેત્ર મેં ભારત કી સ્કેલ, સ્પીડ ઓર ટેલેન્ટ કો નોર્વે કી ટેકનોલોજી ઓર કેપિટલ કે સાથ જોડકર હમારી કંપનીઝ ગ્લોબલ સોલ્યુશન્સ ડેવલપ કરેગી.
3: વાટાઘાટો દરમિયાન બંને નેતાએ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી તથા વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા સંમત થયા. શ્રી મોદીએ સંશોધન, શિક્ષણ અને નવીનતાને આ સંબંધોના મુખ્ય સ્તંભ ગણાવ્યા.
4: રિસર્ચ, એજ્યુકેશન ઓર ઇનોવેશન ભી હમારે સંબંધો કે મજબૂત પિલર્સ બને હૈ. આજ હમને સસ્ટેનેબિલિટી, ઓશન એનર્જી, જીઓલોજી ઓર હેલ્થ જૈસે ક્ષેત્રો મેં રિસર્ચ કોઓપરેશન બઢાને પર સહમતિ બનાઈ. ઇન્જિનિયરિંગ, એઆઈ, સાયબર ઓર ડિજિટલ જૈસે સેક્ટર મેં હમ અપની યુનિવર્સિટી ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો જોડકર અપને પાર્ટનરશિપ કો ફ્યુચર રેડી બનાયેંગે.
3: બંને નેતાઓએ ભારત ઈએફટીએ વેપાર અને આર્થિક ભાગીદારી કરારથી વેપાર, ટેકનોલોજી સહયોગ અને રોજગાર સર્જનમાં ઉદભવતી વિશાળ તકોનો પણ ઉલ્લેખ કર્યો. શ્રી મોદીએ નોર્વેના ઇન્ડો પેસિફિક મહાસાગર પહેલમાં જોડાવાના નિર્ણયનું પણ સ્વાગત કર્યું. તેમણે કહ્યું કે બે મુખ્ય દરિયાઈ રાષ્ટ્ર તરીકે ભારત અને નોર્વે દરિયાઈ અર્થતંત્ર, દરિયાઈ સુરક્ષા અને ક્ષમતા નિર્માણમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. શ્રી મોદીએ કહ્યું કે ભારત અને નોર્વે બંને નિયમો આધારિત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા, સંવાદ અને રાજદ્વારીમાં માને છે. તેમણે નોંધ્યું કે કોઈપણ મુદ્દાનો ઉકેલ માત્ર સૈન્ય સંઘર્ષ દ્વારા લાવી શકાતો નથી. યુક્રેન અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું કે બંને દેશ શાંતિની વહેલી પુનઃસ્થાપનાના તમામ પ્રયાસોને સમર્થન આપે છે. બંને પ્રધાનમંત્રીઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. પ્રધાનમંત્રી જોનાસ ગાહર સ્ટોરે ભારત અને આતંકવાદ સામે વૈશ્વિક લડાઈ માટે મજબૂત સમર્થન વ્યક્ત કર્યું. પાંચ દેશોના પ્રવાસના છેલ્લા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જોર્જિયા મેલોનીના આમંત્રણ પર આવતીકાલે બે દિવસ ઇટાલીના રોમ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. તેઓ ઇટાલીના રાષ્ટ્રપ્રમુખ સર્જિયો મેટારેલાને પણ મળશે. શ્રી મોદી બંને દેશ વચ્ચે વેપાર અને રોકાણને વધુ પ્રોત્સાહન આપવા વ્યાપારી નેતાઓ સાથે પણ વાટાઘાટો કરશે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વૈશ્વિક નેતાઓ માટે સ્વીડનના સર્વોચ્ચ સન્માન રોયલ ઓફ ધ પોલર સ્ટાર કમાન્ડ ગ્રાન્ડ કોર્સથી સન્માનિત થવા બદલ અભિનંદન પાઠવ્યા. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નાયડુએ કહ્યું કે આ સન્માન પ્રધાનમંત્રીના નેતૃત્વ તેમજ ભારતની વૈશ્વિક ભાગીદારી અને આંતરરાષ્ટ્રીય સહયોગને મજબૂત કરવાના તેમના પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે. નીટ પ્રશ્નપત્ર ગેરરીતિ મામલે કેસમાં રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરૂગ્રામ, નાસિક, પુણે, લાતુર અને અહલ્યાનગરમાંથી 10 લોકોની ધરપકડ કરી છે. છેલ્લા 24 કલાકમાં સીબીઆઈએ વિવિધ સ્થળોએ દરોડા પાડીને અનેક ગુનાહિત દસ્તાવેજો, લેપટોપ અને મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. અત્યાર સુધી કરાયેલી તપાસમાં ગેરરીતિ થવાના વાસ્તવિક સ્ત્રોતનો ખુલાસો થયો છે. આ કેસમાં સીબીઆઈએ નીટ યુજી પરીક્ષા માટે કોચિંગ આપતી એક ખાનગી ઇન્સ્ટિટ્યૂટના માલિક પ્રોફેસર

0: વિકાસ કરી રહ્યું છે. આજે નવી દિલ્હીમાં ભારત વેપાર મહોત્સવ માટે વેબસાઇટ પ્રારંભ કરાવતા શ્રી ગોયલે દરેક વ્યક્તિએ અથાગ મહેનત કરતા રહેવું જોઈએ તે વાત પર ભાર આપ્યો. તેમણે કહ્યું કે વિકસિત ભારત 2047ના લક્ષ્યને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ દેશના ઉદ્યોગો, વ્યાપારી સમુદાય અને લોકોમાં જુસ્સો એટલો મજબૂત છે કે વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી.
1: विकसित भारत 2047 जो प्रधानमंत्री जी ने हम सबको प्रोत्साहित किया है अमृत काल में मेहनत करने के लिए, वो लक्ष्य बड़ा है पर भारत के उद्योग व्यापार जगत, भारत के लोगों में जो आज उत्साह है और सफलता के लिए जिस प्रकार से पूरा देश 140 करोड़ लोग एकत्र हुए हैं, मुझे लगता है कि कोई ताकत दुनिया की ना हमें रोक पाएगी ना हमारे को थम पाएगी.
0: શ્રી ગોયલે નોંધ્યું કે ભારતનું અર્થતંત્ર સતત આગળ વધી રહ્યું છે અને નિકાસ પણ વધી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષે નિકાસ આશરે 863 બિલિયન ડોલર સુધી પહોંચી છે, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 5% વધારો નોંધાવે છે. શ્રી ગોયલે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતનો લક્ષ્ય 1 ટ્રિલિયન ડોલરની સામૂહિક નિકાસ હાંસલ કરવાનો છે. સરકારે જણાવ્યું છે કે દેશમાં રિફાઇનરીઓ કાર્યરત છે અને પશ્ચિમ એશિયા સંઘર્ષને કારણે આયાતમાં વિક્ષેપ છતાં ભારતમાં પૂરતો ઇંધણનો જથ્થો છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રીમંડળીય પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક છે. તેમણે ભાર મૂક્યો કે કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ જ અછત નથી, પરંતુ અફવાઓ ફેલાવાને કારણે દેશના કેટલાક ભાગોમાં ગભરાટની ખરીદી જોવા મળી રહી છે.
2: हमारी रिफाइनरीज नॉर्मल ऑपरेशन पर है और हमारे पास सफिशिएंट क्रूड इन्वेंट्रीज हैं, पेट्रोल, डीजल, एलपीजी और नेचुरल गैस के सफिशिएंट स्टॉक्स हैं और किसी भी एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर या रिटेल आउटलेट पर ड्राई आउट नहीं है. लेकिन कई जगह पर अफवाहों के चलते पैनिक बाइंग देखी जा रही है. ये भी देखा जा रहा है कि जो बल्क सेल था वो पंप सेल पर भी शिफ्ट हो रहा है.
0: ઇરાનના રાષ્ટ્રપ્રમુખ મસૂદ પેઝેશકિયાને અમેરિકા સાથે વાટાઘાટો કરવાના તહેરાનના નિર્ણયનો બચાવ કર્યો છે અને કહ્યું છે કે જ્યારે ઇરાન તેના રાષ્ટ્રીય અધિકારોનું રક્ષણ કરી રહ્યું છે ત્યારે ગૌરવ સાથે રાજદ્વારી કાર્યવાહી જરૂરી છે. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે ઇરાન રાજદ્વારી જોડાણ ચાલુ રાખતા તેના હિતોનું રક્ષણ કરવા સંપૂર્ણ રીતે સક્ષમ છે. તેમણે વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે રાષ્ટ્રીય એકતાના મહત્વ પર પણ ભાર મૂક્યો. આઈપીએલ ક્રિકેટમાં આજે ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાઈ રહી છે. ચેન્નઈ સુપર કિંગ્સે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલ મુજબ ચેન્નઈની ટીમે 4 ઓવરમાં 1 વિકેટે 46 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે પોઈન્ટ ટેબલમાં સનરાઇઝર હૈદરાબાદ 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને અને ચેન્નઈ સુપર કિંગ્સ આ સિઝનમાં 12 પોઈન્ટ સાથે 5મા સ્થાને છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ પંજાબ કિંગ્સને 23 રને હરાવીને પ્લેઓફમાં ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. અમેરિકાના એક ઉચ્ચસ્તરીય ઔદ્યોગિક પ્રતિનિધિમંડળે આજે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ સાથે ભારતમાં પરમાણુ ક્ષેત્રમાં ખાનગી રોકાણ અને ઉદ્યોગ સહયોગ માટે તકો અંગે ચર્ચા કરી. આ પ્રસંગે બોલતા ડોક્ટર સિંહે જણાવ્યું કે ભારત અને અમેરિકા આજે વિજ્ઞાન, ટેકનોલોજી, સ્વચ્છ ઉર્જા અને ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત અને ભવિષ્યલક્ષી ભાગીદારી ધરાવે છે. સ્વિટ્ઝર્લેન્ડના જીનીવા ખાતે યોજાયેલી 79મી વિશ્વ આરોગ્ય સભામાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા વિશ્વ આરોગ્ય સંગઠનના મહાનિદેશક ડોક્ટર ટેટ્રોસ અધાનમ ઘેબ્રેયેસસને મળ્યા હતા. એક સોશિયલ સંદેશમાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે શ્રી નડ્ડાએ વૈશ્વિક આરોગ્ય સમાનતાને આગળ વધારવાની ભારતની પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નોર્વેના તેમના સમકક્ષ જોનાસ ગાહર સ્ટોર વેપાર અને રોકાણ, નવીનીકરણીય ઉર્જા, શિક્ષણ સહિતના ક્ષેત્રમાં સહયોગને મજબૂત બનાવવા સંમત. ભારત અને નોર્વે યુક્રેન અને પશ્ચિમ એશિયા સંઘર્ષની સ્થિતિમાં શાંતિની વહેલી પુનઃસ્થાપનાના પ્રયાસોનું સમર્થન કર્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં વિશ્વની કોઈ જ શક્તિ ભારતને રોકી શકતી નથી. ઇરાનના રાષ્ટ્રપ્રમુખે કહ્યું ઇરાન તેના હિતોનું રક્ષણ કરવા સક્ષમ. અને આઈપીએલ ક્રિકેટમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઇઝર હૈદરાબાદ વચ્ચે ચેન્નઈમાં મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર સમાપ્ત થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગ્યાની 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: રાત 9:30 બજે સુનના ન ભૂલે કાર્યક્રમ છાયા ગીત, જિસકે પ્રાયોજક હૈ વીકુ વજ્રદંતી, ભારત કા ગમ એક્સપર્ટ.
2: હેલો.

0: આકાશવાણી સુરત એફએમ સ્પીકિંગ.
1: હા, સુરત એફએમ.
0: કોણ બોલો?
1: હા મેડમ, હું એક વેપારી બોલું છું.
0: ઓકે, કેવો ચાલે છે આપનો વેપાર?
1: ચાલે રાકે બેન, બહુ મજા નથી આવતી.
0: ચલવો નહીં, ધમધમાટ દોડાવો આપના વેપારને. અમારા અસંખ્ય શ્રોતાઓ સુધી પહોંચાડો આપની વાત. જાહેરાત આપો આકાશવાણી વિવિધ ભારતી સુરત એફએમ પર.
2: સુરત એફએમ.
0: અમારો ફોન નંબર છે 2234450 અને 9428404140. અથવા તો ઈમેલ કરો suratfm101@gmail.com પર. આપની સમૃદ્ધિનો સારથી સુરત એફએમ 101.1.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: તમારી વાતો તમારા અવાજમાં,
1: નંબર ડાયલ કરો એટલી જ વારમાં,
0: હો બહાર કે ઘરમાં,
1: રહેશે સુરત FM તમારા દિલમાં.
0: કોલ કરો
2: રેકોર્ડિંગ માટે દર રવિવારે સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન
0: 0261-22-36-209
1: 0261-22-36-209 પર.
3: હેલો, સુરત FM સ્પીકિંગ.
4: 101.1 MHz સુરત FM.
5: આપકા સ્વાગત હે. લીજીએ સુનીએ સોનૂ નિગમ ઓર શ્રેયા ઘોષાલ કો. સંગીત તૈયાર કિયા હૈ વિકી પ્રસાદ ને, બોલ ગરિમા વહાલ કે. ફિલ્મ કા નામ ટોયલેટ એક પ્રેમ કથા.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં

0: રાહત મળવાની શક્યતા. અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. સમાચાર વિગતવાર. સરકારે જણાવ્યું, દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. પશ્ચિમ એશિયામાં તાજેતરના સંઘર્ષ પર આજે નવી દિલ્હીમાં આંતરમંત્રી સ્તર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું, કોઈપણ એલપીજી વિતરક પાસે કોઈ અછત નથી. જ્યારે રસાયણ અને ખાતર મંત્રાલયના સંયુક્ત સચિવ અપર્ણા એસ શર્માએ કહ્યું, ખરીફ મોસમ માટે ખાતરની ઉપલબ્ધતા રાજ્યમાં 50% વધુ છે. દેશભરમાં 2 લાખ મેટ્રિક ટનથી વધુ ખાતર ઉપલબ્ધ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ, ગેસ અને ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. જિલ્લા કલેક્ટર શ્રી તન્નાએ આ અંગેની સ્પષ્ટતા કરતા નાગરિકોને ખોટી અફવાઓથી દૂર રહેવા અપીલ કરી હતી.
1: કોઈપણ જાતની અફવાઓથી આપણે પ્રેરિત ન થઈએ. ગમે તે પરિસ્થિતિની અંદર સરકાર અને આપણું જે તંત્ર છે એને પહોંચી વળવા માટેની ખૂબ જ પૂરતી તૈયારીઓ છે. કોઈપણ જગ્યાએ પેટ્રોલ, ડીઝલની પણ ખોટી અફવાઓને માનીએ નહીં. પૂરતો જથ્થો એનર્જીનો, ગેસનો આપણી પાસે છે અને સૌ આપણે એમાં સહકાર આપીએ.
0: કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં આજે વહીવટી અધિકારીઓ કાર પુલિંગ એટલે કે એક જ વાહનનો ઉપયોગ કરીને એક સાથે સચિવાલય પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ કાર પુલિંગ વધી રહ્યું છે. આ અંગે પ્રવાસન વિભાગના ડિરેક્ટર કમ જોઈન્ટ સેક્રેટરી શિવમ તેવટિયાએ વધુ માહિતી આપી હતી.
2: सारे अधिकारी ऑफिसर्स आज कारपूल करके ऑफिस आए हैं और फोकस वर्चुअल मीटिंग्स पर भी रहेगा. और हम सारी दमन, दीव, दादरा नगर हवेली की पब्लिक से भी अपील करते हैं कि वो ईंधन और रिसोर्सेज की बचत करें. इसी क्रम में आगे आज 7 पब्लिक बसेस भी चालू की गई हैं विभिन्न मार्गों में.
0: રાજ્યભરમાં વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ લોકો સત્તાવાર પોર્ટલ પર સ્વગણતરી પત્ર ભરી રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગરથી ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી આગામી 31 મે સુધી યોજાનારી આ પ્રક્રિયામાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કરતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત વસ્તી ગણતરી માટે શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી નાગરિકો પોર્ટલ અને મોબાઈલ દ્વારા સરળતાથી માહિતી આપી શકશે અને મળેલા સચોટ આંકડા વિકસિત ભારતના નિર્માણ અને જનકલ્યાણની નીતિ ઘડવામાં સીમાચિહ્ન સાબિત થશે. આ ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગામી જૂન મહિનાથી રાજ્યભરમાં 1 લાખથી વધુ વસ્તી ગણતરી કાર્યકર્તાઓ દ્વારા ઘરની યાદીની ગણતરીનું કામ શરૂ કરાશે. વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ રાજ્યભરમાં હાલ લોકો સત્તાવાર પોર્ટલ se.census.gov.in પર સ્વગણતરીનો વિકલ્પનો ઉપયોગ કરી જાતે પોતાની માહિતી ભરી રહ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરતથી જાતે તેમની વિગતો પોર્ટલ પર ભરી વસ્તી ગણતરીની કામગીરીમાં સહભાગી થયા. આ અંગે તેમણે પ્રતિક્રિયા આપી.
3: देखिए, ये ऑनलाइन रजिस्ट्रेशन है, वो कहीं से भी रजिस्ट्रेशन करवा सकता है. वेबसाइट खोलनी है और उसके जो डिटेल्स है, बस एक ही ध्यान रखना चाहिए कि ये करोड़ों देशवासियों के लिए, व्यवस्थाओं के लिए एक बहुत ही बड़ा माध्यम है. इसमें जो आप फॉर्म जब भर रहे हो तब इतना जरूर से प्रयास करना कि 100% सच्ची माहिती उपलब्ध करवाने की हमारी जिम्मेदारी है.
0: શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ ગાંધીનગરથી ઓનલાઈન પોર્ટલ પર પરિવારની વિગતો ભરી, જ્યારે ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે પણ પોતાના પરિવારની વિગત ઓનલાઈન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી. આ અંગે તેમણે કહ્યું, ઓનલાઈન નોંધણી પૂર્ણ થયા બાદ અરજદારોને મોબાઈલ પર એક વિશિષ્ટ આઈડી નંબર પ્રાપ્ત થશે, જેને સાચવી રાખવો જરૂરી રહેશે. બાદમાં વસ્તી ગણતરીની ટીમ ઘરે આવશે ત્યારે માત્ર આ આઈડી નંબર આપવાથી સમગ્ર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થઈ શકશે. ઉપરાંત છોટાઉદેપુરના સાંસદ જશુ રાઠવા નાગરિકોને સમયસર સ્વગણતરી પૂર્ણ કરવા અને સાચી માહિતી આપવા અનુરોધ કર્યો.
4: આપ સૌને વિનંતી કરું કે આપ પણ આ જનગણના કાર્યક્રમમાં સ્વગણનામાં જોડાવો અને પોતે સ્વગણનાના પોર્ટલ ઉપર જઈ અને રજીસ્ટ્રેશન કરો. હું પણ આ બાબતે મારું પોતાનું રજીસ્ટ્રેશન કર્યું છે. આપને પણ વિનંતી કરું છું કે આપ પણ સ્વગણના કાર્યક્રમમાં જોડાવો એવી સૌને અપીલ કરું છું.
0: ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ સત્તાવાર પોર્ટલ પર સ્વયં માહિતી ભરી નાગરિકોને સક્રિય ભાગીદારી નોંધાવવા અપીલ કરી. આ સાથે જ સુરેન્દ્રનગર અને પંચમહાલમાં પણ સબસે દૂર સબસે પહેલે સ્વવસ્તી ગણતરી જનભાગીદારી અભિયાનનો આજથી પ્રારંભ થયો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ_ABAD ને ફોલો કરી શકશો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્ષય મુક્ત ભારત અભિયાનની સમીક્ષા કરી ગાંધીનગરના લોકભવન ખાતે યોજાયેલી બેઠકમાં બંને મહાનુભાવોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કામગીરીની સમીક્ષા કરી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓને ક્ષય નિયંત્રણની કામગીરીમાં સહેજ પણ કચાશ ન રાખવા અને લોકોમાં મહત્તમ જાગૃતિ ફેલાવવા તાકીદ કરી, જ્યારે મુખ્યમંત્રીએ ક્ષયના પ્રત્યેક દર્દી સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અધિકારીને સૂચના આપી. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ક્ષયનું સંપૂર્ણ નિદાન અને સારવાર તમામ પેટા કેન્દ્ર અને સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ઉપરાંત 42 કિલોથી ઓછું વજન ધરાવતા પુખ્ત દર્દી અને 14 વર્ષથી નાના બાળકોને 6 મહિના સુધી રેડી ટુ ઇટ ન્યુટ્રીશિયન સ્નેક્સ એટલે કે તૈયાર પૌષ્ટિક આહાર અપાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલ્પસર અને બાળભૂત યોજનાઓની સમીક્ષા કરી. તેમના નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં શ્રી પટેલે યોજનાની વર્તમાન સ્થિતિ અને અહેવાલ સહિતના મુદ્દાની સમીક્ષા કરી. દરમિયાન અધિકારીઓએ યોજનાની સ્થિતિ, અહેવાલ અને આગળના પગલા અંગે મુખ્યમંત્રીને માહિતી આપી. કલ્પસર યોજના સંબંધિત નેધરલેન્ડમાં ભારત સરકાર દ્વારા કરાયેલા કરાર અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના તાજેતરના નેધરલેન્ડ્સ પ્રવાસ દરમિયાન કલ્પસર યોજના માટે ટેકનિકલ સહકાર અંગે નેધરલેન્ડ્સ સાથે આશયપત્ર પર હસ્તાક્ષર કરાયા હતા. આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની સંભાવના છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે કહ્યું, આજે દિવસભર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગરમાં નોંધાયું છે, જ્યારે ભુજ, અમરેલી, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાના અહેવાલ છે.
5: 18 से लेकर 24 મે તક ઇસમેં મૌસમ આમતર પર શુષ્ક રહેને કા પૂર્વાનુમાન દિયા ગયા હૈ ઓર ઇસમેં જો અધિકતમ તાપમાન હૈ અગલે 24 ઘંટા તક કોઈ બડા બદલાવ નહીં રહેગા ઉસકે આગે 2 से 3 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચર ધીરે ધીરે કમ હોને કા રહેગા. और जो हमारे तटीय क्षेत्र है, उत्तर गुजरात की तटीय क्षेत्र, दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें अधिक आर्द्रता के कारण और जो अधिकतम तापमान है सामान्य से ऊपर होने के कारण हॉट एंड ह्यूमिड कंडीशन बनी रहेगी अगले 24 घंटा तक.
0: હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર ન જવા, બહાર જવાની ફરજ પડે તો માથું ઢાંકીને જવા અને સતત પાણી પીતા રહેવા તેમજ હળવા રંગના કપડાં પહેરવાની અપીલ કરી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચતા કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીથી બચાવવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. મહેસાણાના બેડમિન્ટન ખેલાડી તસનીમ મીર ઇન્ટરનેશનલ બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટમાં બીજી વખત વિજેતા બન્યા. ફ્રાન્સમાં સેન્ટ ડેનિસ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ફાઇનલ સુધી તેમની સફર ઘણી પડકારજનક રહી. તેમણે ચીન, મલેશિયા, કોરિયા અને ચીની તાઇપેઈ જેવા બેડમિન્ટન ક્ષેત્રે મજબૂત ગણાતા દેશના ખેલાડીને હરાવી આ સિદ્ધિ મેળવી છે. સતત બીજી વખત વિજેતા બનવા બદલ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે. અમદાવાદથી ભાવનગર વચ્ચે દોડતી તમામ પ્રીમિયમ બસ હવે નવનિર્મિત અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ રાજમાર્ગ પરથી પણ નવી વોલ્વો સેવાનો પ્રારંભ કરાયો છે. આ નવી વ્યવસ્થા હેઠળ અમદાવાદ તેમજ ભાવનગર તરફથી દૈનિક ધોરણે સવારે 5 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી દર કલાકે સંચાલિત થતા કુલ 24 ફેરા ગાંધીનગરથી દીવ અને ગાંધીનગરથી મહુવા માર્ગના તમામ ફેરા પણ આ નવા ધોલેરા એક્સપ્રેસ રાજમાર્ગ પરથી દોડશે. આ નિર્ણયના કારણે અમદાવાદથી ભાવનગરનું ભાડું ઘટીને હવે 336 થશે. પ્રવાસન ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છતા નાગરિકો માટે રાજ્યમાં આગામી સમયમાં વ્યાવસાયિક પ્રવાસન માર્ગદર્શક તાલીમ યોજાશે. ઇચ્છુક લોકો પ્રવાસન નિગમની વેબસાઇટ gujarattourism.com પર આગામી 23મી મે સુધી અરજી કરી શકશે. શહેરના ગાઇડ બનવા ધોરણ 12 પાસ ફરજિયાત, જ્યારે સમગ્ર ગુજરાત માટે સ્નાતક અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન ફરજિયાત હોવાનું ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડની યાદીમાં જણાવાયું છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દેશમાં પેટ્રોલ, ડીઝલ, એલપીજી અને કુદરતી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ વસ્તી ગણતરીના પહેલા તબક્કા હેઠળ ચાલતી સ્વગણતરીમાં સહભાગી થયા. ક્ષય રોગના દર્દીઓ સુધી સમયસર અને શ્રેષ્ઠ સારવાર પહોંચાડવાની વ્યવસ્થા કરવા મુખ્યમંત્રીની સૂચના. રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાંથી રાહત મળવાની શક્યતા અને ફ્રાન્સમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન સ્પર્ધામાં મહેસાણાના ખેલાડી તસનીમ મીર સતત બીજી વખત વિજેતા બન્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.
6: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાદેશિક સમાચારનું ધ્વનિમુદ્રણ અને હવે પ્રસ્તુત છે આપકે લીએ કાર્યક્રમનો શેષ ભાગ.
7: આસમાં મેં ઉડ ઉડ જાય,
8: ભીગી ભીગી રાતોં મેં, મીઠી મીઠી બાતોં મેં.
7: યાદ રહે ये वो कैप्सूल है जो धुनों को, आवाज को और यादों को जीवंत रहा.

आप सुन रहे थे कार्यक्रम रंग तरंग। अपनी साथे छे विविध भारतीनु सूरत केंद्र 101.1 FM। અત્યારે સમય થયો છે રાત્રિના 11:10 અને આ સમય છે અમારી પ્રસારણ સભા સમાપ્ત કરવાનો। આવતીકાલે સવારે 5:55 આપની સાથે ફરી મુલાકાત થશે। ત્યાં સુધી આપની દોસ્ત આશ્લેષાને અનુમતિ આપશો। શુભરાત્રી, જય હિન્દ।